1947 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નકલ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાના ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતનો પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: ખાલી સિકંદર તો અત્યારે દરિયે જાય છે.
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય.
0: સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી.

0: Polícia Nevečná. Domovať zúra, kedy na svadba. Toto je tam napasová a pešuje na knižke na potíka v Amerike. Proste tí košíme hity. A dní košíme hity na zamoji. Keď ty sa tie pošúbala, keby si som barbo sa hity povedali na hity. Proste ty, sedí kolem šíli.
1: Adi mano dwara putani prathmik jarooriyaton purti karna hai. Pashuon ne kehlaave kai karte. Aaj sudhi pashu palan e manav jeevan ane sanskruti nu abhinn ang saman bani rahel chhe. Apna desh ni azadi purve pashu palan e katlik jnatiyo mate jeevan jeevvani ek paddhati swaroope rahel. Parantu swatantrata baad anya kshetro ni sathe krushi ane samlagna vyavsayoma pan આધુનિકરણ અને વૈજ્ઞાનિક સંશોધનના બહોળા ઉપયોગના કારણે પશુપાલન અને કૃષિના પૂરક અને આજે સ્વતંત્ર વ્યવસાય તરીકે હરણ ફાળ મળેલ છે. સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે 700 લાખ ટન વાર્ષિક દૂધ ઉત્પાદન સાથે ટોચના સ્થાન માટે આપણે અમેરિકા સાથે સ્પર્ધામાં છીએ. આમ છતાં આપણા દેશમાં વસ્તી વધારો, સિંચાઈની આપૂર્તિ વ્યવસ્થા, ચોમાસાની અનિયમિતતા, દુષ્કાળ, ખેડા હેઠળની જમીનમાં ઘટાડો, ઓછી જમીન વગેરે કારણોસર ફક્ત કૃષિ આધારિત જીવન વ્યવસ્થાને લીધે મિશ્ર ખેત પદ્ધતિ અપનાવવા વૈજ્ઞાનિકોએ આપણને નવીન રાહ ચીંધેલ છે. ખેતી સાથે પશુપાલન એ બંને એકબીજાના પૂરક વ્યવસાયો છે. મિશ્ર ખેત પદ્ધતિ એટલે કે બે પદ્ધતિઓના સાત સુમેળથી એકબીજાને મદદરૂપ થઈ કુલ આવક વધારવી એટલે મિશ્ર ખેત

खिलचर जेवा जुदा जुदा क्षेत्र वाला साहसों ने संकलित करी मिश्र खेती करी। कृषि साथे पशुपालन आ मिश्र पद्धति में पशुपालन कृषि ना पूरक व्यवसाय तरीके कुल आवक में 10-15% नो फाळो आपे छे। अतिवृष्टि के अनावृष्टि जेवा संजोगों में खेती निष्फळ जाए तो पण आ पद्धति में पशुपालन ना जोड़िया व्यवसाय द्वारा खेडूत आर्थिक रीते टकी रहे छे। मित्रों 2-3 भैंसों के संकर गाय राखवाथी खेती में जमीन में लीलो सूको चारो मिली रहे छे अने आ पशुओं द्वारा मळतो छाणियो खातर खेती पाको माटे वापरवामां आवे छे। आपणा देशमां बहुमती खेडूतोए आ पद्धति अपनावेल छे। आ पद्धतिमां खेडूत परिवार वर्षभर कार्यरत रहे छे અને મહિલાઓ તથા બાળકો પણ કુટુંબ નિર્વાહમાં પોતાનું ફાળો આપે છે। આ પ્રકારની મિશ્ર ખેતીમાં ખેડૂતોને કૃષિ પેદાશોના વેચાણથી વર્ષમાં 2-3 વાર આવક થાય છે, પરંતુ ગાય કે ભેંસ પાલન દ્વારા દૂધના વેચાણથી દરરોજ નિયમિત આવક થાય છે, જે ખેડૂત પરિવારની દૈનિક રોજિંદી જરૂરિયાતોની પૂર્તતા માટે વાપરી શકાય છે। આ ઉપરાંત ખેડૂત પરિવાર માટે પોષણક્ષમ આહાર પૂરો પાડે છે। નાના સીમાંત ખેડૂતો તથા ખેત મજૂરો કે જેને વર્ષમાં 120 દિવસ જ કામકાજ મળી રહે છે તે માટે પશુપાલન એ મુખ્ય આવકનું સાધન છે। તેવી જ રીતે ખેતીની સાથે મત્સ્યપાલન, મરઘા પાલન, મધમાખી પાલન અપનાવવાથી ખેડૂત કુટુંબને ખેતીની સાથે વધારાની પૂરક આવક મળી રહે છે। મિત્રો નવીન તરહની પશુપાલન પદ્ધતિઓ

0: શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણવત્તા શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહી છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તા સભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણવત્તા શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહી છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તા સભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કૃષિ માહિતીમાં હમણાં જ આપ ખેતી સાથે પશુપાલન એ વિશે સંદર્ભ સહિત પર આધારિત માહિતી સાંભળી રહ્યા હતા. પ્રસ્તુતિ CD કરમશ્યાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે શ્રી રામચરિત માણસ ગાન. આજના કલાકાર શોભના રાવ, શ્રીકાંત પ્રગણકર અને કવિતા કૃષ્ણમૂર્તિ.

0: संशयित बातम्या. येत्या 3 वर्षात अंमली पदार्थांचा सम उच्चाटन करण्यासाठी देशाला जोरदार लढा उभारल्याचं केंद्रीय गृहमंत्र्यांचं प्रतिपादन. मराठी समाजातील युवकांच्या सर्वांगीण विकासासाठी सारथीचं कार्य उल्लेखनीय असल्याची मुख्यमंत्र्यांची प्रशंसा. छत्रपती शाहू महाराजांच्या जयंतीनिमित्त राज्यात विविध कार्यक्रमांचं आयोजन आणि राज्यात मोसमी पावसाचा निर्बंध. अंमली पदार्थांच्या व्यसनाचं आव्हान सगळ्या जगाला भेडसावत असून भारताला त्याविरुद्ध जोरदार लढा उभारल्याचं प्रतिपादन केंद्रीय गृहमंत्री अमित शहा यांनी केलं. अंमली पदार्थ हे देशाच्या सुरक्षेला, सामाजिक स्थैर्याला आणि अर्थव्यवस्थेला आणि विशेषतः युवा पिढीला गंभीर धोका पोहोचवत असल्याचं त्यांनी सांगितलं. नवी दिल्लीत नार्को कोऑर्डिनेशन सेंटरच्या 10व्या बैठकीत बोलताना त्यांनी अंमली पदार्थांविरोधातील लढा पुढील 3 वर्षात निर्णायक टप्प्यावर पोहोचेल असा विश्वास व्यक्त केला. या मोहिमेत सर्व यंत्रणा आणि नागरिकांनी एकत्र येण्याचं आवाहन शहा यांनी केलं. ते म्हणाले,
1: मला आप सबसे विनम्र आग्रह की देश के आने वाले 100 वर्ष के भविष्य के लिए ये लड़ाई हमें जीतनी चाहिए, दृढ़ता के साथ जीतनी चाहिए और हमारे संयुक्त प्रयास से ये लड़ाई कोई एक विभाग, कोई एक राज्य, कोई एक सरकार, कोई एक व्यक्ति लड़ ही नहीं सकते. इसके लिए सभी सरकारों को एक साथ एक मंच पर आना होगा और सभी सरकारों में सभी विभागों को एक मंच पर आना होगा.
0: या बैठकीत भारताला 2029 पर्यंत नशामुक्त करण्याच्या उद्दिष्टाला साध्य करण्यासाठीचा सविस्तर कृती आराखडा गृहमंत्र्यांनी मांडला. तसंच तस्करी रोखण्यासाठी विकसित करण्यात आलेल्या ऑनलाईन पोर्टल्सची माहिती देत सर्व राज्यांनी माहितीची त्वरित देवाणघेवाण करण्याचे निर्देश दिले. अंमली पदार्थांविरुद्धच्या लढ्यात कार्यरत असणाऱ्या लोकांच्या प्रयत्नांचं शहा यांनी कौतुक केलं. अंमली पदार्थांविरोधी दिन काल पाळण्यात आला.
2: कधी मावळ्यांमध्ये भेदभाव केला नाही. कुठलाही समाज मागे राहिला तरी देखील आपला जो महाराष्ट्र धर्म आहे त्या धर्माचं पालन आणि छत्रपती शिवरायांनी जी शिकवण आपल्याला दिली त्या शिकवणीचं पालन आपण करू शकणार नाही. आणि म्हणून या निमित्ताने मी निश्चितपणे विश्वस्त करतो की ज्या सगळ्या योजना आपण सुरू केलेल्या आहेत आणि मराठा समाजातला हा जो मागे राहिलेला सगळा वर्ग आहे ज्याला खऱ्या अर्थानं आर्थिक आणि शैक्षणिक अशा पद्धतीनं मदतीची आवश्यकता आहे त्याच्या पाठीशी
3: મતવિસ્તારમાં લોકદરબાર કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 135મી કડી હશે. આ કાર્યક્રમ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શન નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. તો એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. ખેડા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત ઉદ્યોગકારોને રાજ્ય સરકારની પોલિસી, નવી ઉદ્યોગ નીતિ અને એઆઈના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી રમણ સોલંકી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે આ અંગે વધુ માહિતી આપી.
4: અલગ અલગ વિષય ઉપર માહિતી પ્રદાન કરવામાં આવી, જેમાં ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે એઆઈ નો છે. તો એઆઈ ઉપર પણ ઉદ્યોગકારોને એઆઈ થી શું ઉપયોગી ઇન્ડસ્ટ્રીમાં થઈ શકે તે માહિતી આપવામાં આવી. આ તમામની એક કાર્યક્રમ બની રહી હતી કે આ તમામ ઉદ્યોગકારો દ્વારા જિલ્લામાં કુલ 14 પેનલ લાઈન થયા છે અને એમાં રકમ જે છે લગભગ 1577 કરોડ ની રકમ કમિટમેન્ટ થયું છે, જે લગભગ 60,000 લોકોને રોજગારી આ જિલ્લામાં પ્રદાન કરશે.
3: પાટણમાંથી સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરના 15 સભ્યો માટે 5 જુલાઈ યોજાનાર ચૂંટણીમાં 35 ઉમેદવારો મેદાને છે. નાગરિક બેંકની ચૂંટણી પ્રક્રિયા કુલ 62 ઉમેદવારે ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ ઉમેદવારો ફોર્મની ચકાસણી અને ઉમેદવારો પરત ખેંચવાના છેલ્લા દિવસે 35 હરીફ ઉમેદવારોના નામની આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના 2 દિવસમાં કુલ 11 ઉમેદવારે ફોર્મ પત્ર ખેંચવામાં આવ્યા, જયારે ચકાસણીમાં 8 ઉમેદવારે ફોર્મ અમાન્ય થયા. 5 જુલાઈ સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી મતદાન યોજાશે અને એ જ દિવસે સાંજે 4 વાગ્યાથી મતગણતરી થશે. મહીસાગર જિલ્લાના શિવરાના ગામો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરાઈ છે, જે અંતર્ગત મોબાઈલ હેલ્થ યુનિટ અને ટુ વ્હીલર પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલે જણાવ્યું કે આ પહેલથી અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને ઘર આંગણે નિદાન દવાઓ મળી રહેશે.

0: mutiati. Adesso dico in altre mani per modo se in Arabes e resta in parte della cena resta in selva e vado a merge. Se spettro il BST e ne cerca la mano lì e ma tutta il loro delle trasporte che tanti di tutto e ma c'è un po' di avere e ne è per modo ne è per modo. Tutto il bilan arse e bilan di porta la mano lì c'è e vedi tutto lì che invece ha un po' di slag.
1: Сомнат молодовна парампарадо трите дарваше во Бугарас на Дивсе Кесар Керина воде Шонгар Карванавеше. А во Шопи молодовна Бејджар Пансу пилоти воде Кесар Керина мрево дарава на Абилото. А во Кате Керио на Прасадни Гир Сомнат излега во Тикандрина Санкалан Тиверава Талукани Бивед Алин Марио на Ветан Карванавеше. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધા એબીસી કપ 2024ની સેમીફાઇનલમાં આજે ભારતનો મુકાબલો ઇન્ડોનેશિયા સામે થશે. આજે ઉપર સાડા 12 વાગે 9-10 સ્થાન માટે ઓમાનનો મુકાબલો પોલાની 5મા કામ રહેલી ટીમ સાથે થશે. ત્યારબાદ ઉપર સાડા 3 વાગે કોરિયા અને બહેરીન વચ્ચે પ્રથમ સેમીફાઇનલ રમાશે. સાંજે 7 વાગે યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે. રાજ્ય સહિત દેશભરમાં કોમી એકતાની ભાઈચારા સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી. પાટણ, સિદ્ધપુર, કાકોશી, રાધનપુર, ભરાણી સમિત ગ્રામ્ય વિસ્તારોમાં વાજતે ગાજતે તાજા જુલુસ નીકળ્યું અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા. પાટણમાં તાજા જુલુસ દરમિયાન સરકારી ગાયકવાડી જરીના તાજિયાનું હિન્દુ આગેવાનો વેપારીઓ તેમજ કોર્પોરેટરો દ્વારા ફૂલાથી સ્વાગત કરવામાં આવ્યું. સિદ્ધપુર શહેરમાં મહોરમ નિમિત્તે તાજાના જુલુસનું શાંતિપૂર્ણ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુરના બોડેલી નગરમાં સભા અને આસ્થા સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી. દિવસભર વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા તાજાનું પરંપરાગત વિધિ અનુસાર વિસર્જન કરવામાં આવ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયું હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ વરસાદી માહોલ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે. છેલ્લા 24 કલાકના વરસાદની જો વાત કરીએ તો મહેસાણામાં 3600 અને બોટાદમાં 10 mm જેટલો હળવો વરસાદ નોંધાયો છે. કાર્ડ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ રામભાઈ કાગની 28મી પુણ્યતિથિ નિમિત્તે બાબરિયાધાર ગામમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાવનગરની એચસીજી હોસ્પિટલની 12 સભ્યોની નિષ્ણાંત ટીમે આશરે 150 જેટલા દર્દીઓનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ કરી સચોટ તબીબી સારવાર અને માર્ગદર્શન પૂરું પાડ્યું. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરશે. શ્રી શાહ આજે કેટલીક પહેલોનો શુભારંભ અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ના જવાય અને માછીમારીઓ ના કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય કેલમ કેલમ જયંતિ. પઠન વિરલ રાણા, સંપાદન અશરફ નથવાણી.

ક્રિસમસ અને એના તમે શિક્ષણને મળી સમગ્ર વિશ્વને પ્રેરણા આપી. તેમનું જીવન એ વાતનો જીવંત પુરાવો છે કે દ્રઢ ઈચ્છાશક્તિ અને યોગ્ય માર્ગદર્શન હોય તો કોઈ પણ મુશ્કેલી સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી. હેલન કેલરનો જન્મ 27 જૂન 1880 રોજ અમેરિકાના ટસ્કન્ડિયામાં થયો હતો. તેઓ જન્મથી સંપૂર્ણ સ્વસ્થ હતા, પણ

0: بتعرفي زي ما هيك اعمل
1: أمور يفكرون أن عباد جميع أعطي أدراني سنواري سنستعنا سهيوتي سنوكار بأكسي كوربتي من الدورة بكسانا نعبني بھارت بأكسي زيرا دمشن نعبن پر قائم کرے چھے جاكي تمانينا مهتم حصو سيدو چالك رمي ہوئي شکے گویا وشي دسمبر ماں تنی پرارمبک شروعات ہوئا وشي آتر گجرات ماج دور لاکتی ودو چالك ہو انا سات لاکتی ودو گرہ کو ایک ورکم ساتھے جوڑائی چکا چھے جد دوش સાડા 3,000થી વધુ સફર પૂર્ણ કરવામાં આવી રહી છે. આ સેવા ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા સહિત 14 મુખ્ય શહેરોમાં શરૂ કરવામાં આવશે. આગામી એક મહિનામાં સમગ્ર રાજ્યમાં તેનો વિસ્તાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અપર્ણા ખુન, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ અનેક મુખ્ય પહેલોનો શુભારંભ કરશે અને સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત બ્રિટન વ્યાપક આર્થિક અને વેપાર કરાર સાથે બંને દેશો વચ્ચેના સંબંધો એક નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહ્યા છે. ગઈકાલે લંડનમાં વેપાર ક્ષેત્રના પૂર્ણ સત્રને સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું.
2: ભારત યુકે સમજોતા એક વ્યાપક સમજોતા છે. યહ કેવલ શુલ્ક, મૂળ નિયમો યા વસ્તુઓ ઔર સેવાઓ કે વ્યાપાર તક સીમિત નહીં હૈ, બલ્કિ પ્રૌદ્યોગિકી, શિક્ષા, સંસ્કૃતિ ઔર કલા જૈસે ક્ષેત્રો મેં સહયોગ કો ભી શામિલ કરતા હૈ. ઇસકા ઉદ્દેશ્ય દોનો દેશો કી સર્વોત્તમ ક્ષમતા ઔર વિશેષજ્ઞતા કો એક દૂસરે કે સાથ સાઝા કરના હૈ. યહ એક નિષ્પક્ષ, ન્યાયસંગત ઔર પૂરી તરહ સંતુલિત સમજોતા હૈ.
0: ઉર્જા વિભાગના સચિવ અજિત કુમાર મોહંતીએ કલકત્તા સ્થિત ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટમિક રિસર્ચ ખાતે કોપર ક્લોરાઇડ

0: ભારતીય જણાવ્યું કે હાઇડ્રોજન ઉત્પાદન જેવી ઉભરતી સ્વચ્છ ઉર્જા ટેકનોલોજી સાથે પરમાણુ ઉર્જાનું સંકલન ટકાઉ ઉર્જા ભવિષ્ય તરફ એક વ્યૂહાત્મક માર્ગ રજૂ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએનઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABD ને ફોલો કરશો. વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો છે, જ્યારે 3,300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કારાકાસ અને નજીકના દરિયાકાંઠાના શહેર લાગુએરામાં ધરાશાયી થયેલી ઇમારતોમાં કાટમાળ નીચે હજુ લોકો દબાયેલા છે. રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. વિદેશક ભૂકંપના પ્રતિભાવમાં ભારતે ઓપરેશન એનિસ્ટેટ શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે 35 ટનથી વધુનો રાહત પુરવઠો, સેનાનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ અને 41 સભ્યોની બચાવ ટીમ સાથે ભારતીય વાયુસેનાના 2 C-17 બ્લ્યુ માસ્ટર વિમાન હેઠળ વેનેઝુએલા માટે રવાના થયા હતા. મંત્રાલયે જણાવ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં સરકાર અને વેનેઝુએલાના લોકો સાથે ખભે ખભે મિલાવીને ઉભું છે. આ સહાય માટે કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલસી રોડ્રિગ્સે ભારતનો આભાર વ્યક્ત કર્યો. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી, જેનો હેતુ કાયમી શાંતિ અને સુરક્ષા પ્રાપ્ત કરવાનો છે. પ્રસ્તાવિત કરારમાં યુદ્ધ વિરામ, હિઝબુલ્લા દ્વારા તમામ હુમલાઓ અટકાવવા અને દક્ષિણ લેબનોનમાંથી પાછા ખેંચવાની શરતનો સમાવેશ થાય છે. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં એક કાર્ગો જહાજ પર ડ્રોન હુમલાના જવાબમાં ગઈકાલે અમેરિકાએ ઇરાન પર નવા હુમલા શરૂ કર્યા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે મિસાઇલ અને ડ્રોન હુમલાઓ ઇરાનને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા, જેમાં દરિયાકાંઠામાં રેડાર સ્થાપનાને નિશાન બનાવાયા હતા. અગાઉ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે યુદ્ધ વિરામ કરાર ઉલ્લંઘનના ગંભીર પરિણામો ભોગવવા પડશે. દરમિયાન ઈરાની લશ્કરી પ્રવક્તા ઇબ્રાહીમ અલ ફિરારે જણાવ્યું કે આ વખતે અમેરિકાના હુમલાનો ઇરાનનો જવાબ ઝડપી અને નિર્ણાયક હશે. જમ્મુ અને કાશ્મીર પોલીસે પ્રોજેક્ટ હુક આઈ શરૂ કર્યો, જે અમરનાથ યાત્રાના માર્ગ પર 24 કલાક દેખરેખ રાખવા ટેકનોલોજી આધારિત પહેલ છે. સુરક્ષા એજન્સીઓએ 3 જૂનથી શરૂ થતી વાર્ષિક યાત્રા માટે તૈયારીઓ વેગવાન બનાવી છે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ જમ્મુ જિલ્લામાં વ્યાપક સુરક્ષા અને તપાસ અભિયાન હાથ ધર્યું. પોલીસ, સીઆઈએસએફ, બીએસએફએ સાથે મળીને સરહદ દેખરેખને મજબૂત બનાવવા અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા સાલેહર અને રથાલા સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું. ભારતે લંડનના લી વેલી હોકી અને ટેનિસ સેન્ટર ખાતે પુરૂષોની એફઆઈએચ પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1થી હરાવ્યું. પાકિસ્તાનના ખેલાડી અબુ બકરના 1 ગોલ બાદ ભારતે સતત 7 ગોલ કરી શાનદાર પ્રદર્શન કર્યું. ભારત આવતીકાલે આગામી મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ એનડીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની વૈજ્ઞાનિક ઓળખ માટે એક માનક સંચાલન પ્રક્રિયા એસઓપી બહાર પાડી છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે એસઓપીનો ઉદ્દેશ જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની ઓળખ, મૂલ્યાંકન અને સૂચના માટે એક સમાન, પારદર્શક અને વૈજ્ઞાનિક રીતે મજબૂત પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના મોટાભાગના અખબારોમાં રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવનું રાજીનામું, વેનેઝુએલામાં આવેલા ભૂકંપથી થયેલા નુકસાનના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ અખબારની હેડલાઇન છે, રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું અંતે રાજીનામું. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, વેનેઝુએલાને 9.5 લાખ કરોડ ડોલરના નુકસાનની આશંકા. બે ભાષાની હેડલાઇન છે, ચંપક મિશ્રાનું રાજીનામું, 8ની ધરપકડ, 79.85 લાખ રૂપિયા જપ્ત. યુરોપના 12 દેશોમાં ગરમીથી હાહાકાર, 230થી વધુના મોત. નેધરલેન્ડમાં પહેલીવાર હીટ એલર્ટની જાહેરાત. સ્થાનિક સમાચારોમાં નજર કરીએ તો આજે અમિત શાહ ભારત ટેક્સી સેવા અને કાલે પીએમ ફેમિલી કેબ ટ્રેક્ટર લોન્ચ કરશે. એસજી હાઇવે પર રોકેટ ગતિએ દોડતી 4 કાર વચ્ચે અકસ્માત, 4ને ઇજા. ગુજરાતમાં આગામી 7 દિવસ અતિ ભારે વરસાદની શક્યતા નહીવત. અને અમદાવાદમાંથી એટીએસએ 8 કરોડ ટ્રામાડોલ ડ્રગનો જથ્થો પકડ્યો જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સેશેલ્સની મુલાકાતે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના 16 જયંતિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગર ખાતેથી ભારતની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો શુભારંભ કરશે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો. ભારતે ઓપરેશન એનિસ્ટાર્ડ હેઠળ 35 ટન રાહત સામગ્રી મોકલી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ઇઝરાયેલ લેબનોન વચ્ચે શાંતિ કરારની રૂપરેખા જાહેર કરી. અને ભારતે પુરૂષોની એફઆઈએચ પ્રો લીગ હોકી સ્પર્ધામાં પાકિસ્તાનને 7-1 થી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ કોચ કેન્દ્ર છે.

प्रश्नावली या कार्यक्रमाविषयी विदर्भांचा इतिहास कार्यक्रम प्रस्तुती कृपा नाकर सवरणी गुजरी फिल्म की रचित हे नवनी 32 मिनिटे संतुलन कार्यक्रम अंतर्गत रजू करीशू नारायण स्वामी कंठी भजन અત્યારે સવારે 10 વાગે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે સંગીતકાર રાહુલદેવ પરવણની જન્મજયંતિ પર વિશેષ ફિલ્મ ગીતો રજૂ કરીશું. 10:45 મિનિટે લોક સંગીતના કાર્યક્રમમાં રજૂ થશે કાફી. 11 વાગ્યાથી અમારા કાર્યક્રમો આકાશવાણી અમદાવાદથી રજૂ કરીશું, જેમાં બપોરે 12:30 મિનિટે ભાવના માટેનો કાર્યક્રમ અસહ્ય રજૂ થશે, જે ભુજ કેન્દ્રની પ્રસ્તુતિ છે. 1:30 મિનિટે

की स्थानिक समाचार भाषे। પ્રકૃતિ સ્વાગી સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું। આજના કાર્યક્રમમાં પ્રભાત મુખોપાધ્યાયનું સંતર વાચન આપ સાંભળી શકશો।

જિલ્લા હાઈવે પછી પ્રસાર થનારા કાર્યક્રમોની રૂપરેખા આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ સ્થાનિક હવામાન. ગઈકાલે સવારથી આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 37.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 28.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

सूझबूझ प्रस्तुत समाचार समाचार प्रधानमंत्री नरेंद्र मोदी सीजल्स ने लगातार से सीजल्स ने राष्ट्रीय दिवस ने स्वर्ण जयंती समारोह में आमंत्रित अतिथि हे केन्द्रीय गृहमंत्री अमित शाह मादक पदार्थों सामने संयुक्त लड़त को आयोजन कर विदेश मंत्री डॉक्टर एस जयशंकर ऑपरेशन एलिस्टाबुल जाहरात करी आरोग्य मंत्रालय औषध नियम 1942 में सुधारा प्रस्ताव मुको केन्द्रीय गृह और सहकारिता मंत्री अमित शाह राज्य में आए વીજ બચત એ જ વીજ ઉત્પાદનના મંત્ર સાથે સરકારી કચેરીઓમાં વીજ બચત અભિયાનનો આરંભ ડીઆરઆઈએ સુરતમાંથી 20 કરોડનો માદક પદાર્થ પકડ્યો રાજ્ય સહિત દેશભરમાં નોરમ નિમિત્તે તાજિયા જલુસ નીકળ્યા તથા જિલ્લામાં પણ કોઈ એકતાની ભાવના સાથે તાજિયા જલુસનું કરાયું આયોજન આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કચ્છના પૂર્વ કચ્છના રાગડ તથા પશ્ચિમ કચ્છના લખપત વિસ્તારમાં ગઈકાલે બપોર બાદ ઝાપટા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ વુમેન્સ કપ 2024 માં કઝાકિસ્તાન લેક કોરિયાને વિજય ભારતને પ્રથમ ટી ટ્વેન્ટી મેચમાં 34 રને પરાસ્ત કરી 2 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી વેનેઝુએલામાં આવેલા ભીષણ ભૂકંપમાં મૃત્યુઆંક 589 ભારતે સહાય સામગ્રી મોકલી ગુજરાત આતંકવાદ વિરોધી સ્કવોડ એટીએસએ અમદાવાદમાં 8 કરોડ રૂપિયાની ડ્રગ્સ જપ્ત કર્યું ગઈકાલે 26 જૂન એટલે કે માદક દ્રવ્યના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે લોકોમાં નશીલા પદાર્થો પ્રત્યે જાગૃતિ લાવવા માટે પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું આ મુખ્ય સમાચાર આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા હવે પછીના મુખ્ય સમાચાર બુલેટિન સવારે 9:30 વાગે આકાશે નમસ્કાર

ગામજી આખી નગરની પરંપરા જળવાઈ રહી છે. કચ્છ જે સરહદ જે ગામ તરીકે જાણીતું નખત્રાણા તાલુકા જો ડુબ્બર ગામ પંજી પ્રાચીન સંસ્કૃતિ કે જાળવીને રખે છે. અગા અફદલ અને મંદિર પાળિયા શિલાલેખ એ જાણી મળે પંડ બોલે તો કે અસાજો હી ઇતિહાસ હે અસાકે સુનો અસાકે મેરે અસોકે મળે કે ગામ મે કાઠી જે એમ થી અતિ હી ગામ પ્રાચીન હે. શિલ્પ સ્થાપજ જે રીતે પાન કે ને રહ્યો તો અડા જો જો કો શંકર ભગવાન જો મંદિર હે એ એટલો મળે અજોડ આય એટલો તો મળે શિલ્પ થી લાટ વધેલો આય તો અંજી ગાને જ ન કરી શકે કે એમ કે પણ મેરે ન જ મળી શકે. તો એ અડા થી લગભગ આશરે 300-400 વર્ષ એ જૂનો હુએ એડો પણ ઘણી અગરી લોકો આય કાપા આય અતિત માવા ગુસાઈ અને રામ ભારથી ગોકુલ ભારથી અને ભગત ભારથી એના જો ભાઈ કે વર્ષો થી શિવ મંદિર આય શંકર ભગવાન જે મંદિર આય જો પૂજા પાઠ કરીએ તા જો દેવ દર્શન અચદલ કે મને સાંચવીએ તા અને મંદિર કે સંભાળીએ તા અને જેના લગ્ન તો મોટે ભાગે તો જો ભાટિયા માનુશાલી અને દરબાર એટલે કે જો ઠકાઈએ અને જે એ જો વસ્તી આય એ તો ભેગા થઈને એ સજે રામજી સંભાળ એ મને રખે તા અને એ પણ છે મેં કે જો ભાટિયા જી ના થાય કંજા જો પંજ.

0: 비싼다. 우리 남자 주고 님 목표에 그렇게 주고 괜찮게 때 우리 게문들네 아스네 아스로니 아는지 세와 자크리파 거의 우리 감티 4km 나카메 문어 또나 심네 버거트 비리 남자 오고 धर्म स्थान है जो को डूंगर सी भगत पंजी साधना तपस्या करना करने भलाया है पोट ज्ञान शांति जो रखो जग की आवाज ना आचे इन गांव जो अन्य स्थल जो अन्य गांव जे आज बाजू मिली मारू है की आज पण अठलो जन जो महिमा है अन्य इनके सत्संग जे स्थल तरीके ज मन में आज पण आचे तो बड़ा दर महीने पूनम ने वडो उत्सव करे में आचे तो
1: પછી કાર્યક્રમ હવે જ આ પ્રસંગે ગયા હતા પ્રસ્તુતિ કૃપાનાકર પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્રમાંથી કરવામાં આવ્યું અત્યારે સવારના 9 થયા છે પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મ ગીતો જેમાં સૌ પ્રથમ સાંભળીએ આશા ભોસલેની ફિલ્મ સોંગ કન્સર્ટ

0: હલોન સિકંદર તો અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ના જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાગત્ર બને છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ਕਰਨਾ ਸ਼ਹਿਰਾਂ ਨੂੰ ਗੁਣਵੱਤਾ ਯੁਕਤ ਸਿੱਖਿਆ ਨੂੰ ਵੱਧ ਸਸ਼ਕਤ ਬਣਾ ਪ੍ਰਣਾਲੀ ਰਹੀ ਹੈ। ਗੁਣਵੱਤਾ ਸਿੱਖਿਆ ਨਾ ਸ਼ਿਕਸ਼ਤਾ ਲਈ ਨਵੀਂ ਔੜਕ ਬਣ ਰਹੀ ਹੈ। ਵਿਕਸਿਤ ਗੁਜਰਾਤ ਨੇ ਪਾਇਆ ਮਜ਼ਬੂਤ ਬੁਨਿਆਦ ਤੋਂ ਗੁਣਵੱਤਾ ਸਦਾ ਸਿੱਖਿਆ ਗੁਣਵੱਤਾ ਯੁਕਤ ਸਿੱਖਿਆ ਉਜਵਲ ਭਵਿਸ਼ਯ ਸਿੱਖਿਆ ਵਿਭਾਗ ਗੁਜਰਾਤ ਸਰਕਾਰ।
1: ਸਿਕੰਦਰ ਤੂੰ ਅਤਿਆਰ ਦਰਿਆ ਜਾਏ ਛ?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બેગ દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપણી દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

પરથી સાંભળી રહ્યા છો. આજના મનોરંજન કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો સંગીતકાર રાહુલ દેવ બાબાની જન્મજયંતિ પર વિશેષ ફિલ્મ ગીતો. કાર્યક્રમનું હવે પછીનું ગીત આશા ભોસલે અને કિશોર કુમાર સ્વરના ફિલ્મ જવાની દિવાની.

0: સિકંદર તું ક્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: હે બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાગાત્મક ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણની ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહી છે. વિકસિત ગુજરાતનો પાયો મજબૂત બનાવતું ગુણવત્તા સભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: હિન્દી ફિલ્મથી તમે કહેતા મનોરંજન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આજના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો સંગીતકાર રાહુલદેવ બર્માની જન્મજયંતિ પર કેટલાક વિશેષ ફિલ્મ ગીતો. કાર્યક્રમનું હવે પછીનું ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ આંધી.

0: જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેલવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્તર શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતનો પાયા મજબૂત બનાવતું ગુણવત્તા સભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત

0: તેરે ભૂલ્યો જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: લોકસંગીત કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો કોફી. કાર્યક્રમના અંતમાં સમયે સૈયદ કાશમ શાહ અબડિયાની, રચના શાહ અબ્દુલ લતીફની

સાઉથ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતામાં મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. અમેરિકાના વિદેશ સચિવ માર્ક રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે લંડનમાં એશિયા હાઉસ અને અગ્રણી વૈશ્વિક કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગોળમેજી બેઠક કરી. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. વિશેષ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજીટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય બન્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પરિષદ 2026ની અધ્યક્ષતા કરશે. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળે મધ્યપ્રદેશથી સંયુક્ત આરબ અમીરાતમાં જીઆઈ ટેગવાળી રેવા સુંદરજા કેરીની પ્રથમ વ્યાપારી નિકાસ કરી. અસમના તિનસુકિયામાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરૂ નિષ્ફળ, બે સક્રિય ઉલ્ફાવન સભ્યોની ધરપકડ. કર્ણાટકના કોપલ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પંચમહાલ જિલ્લાના પાવાગઢ મહાકાળી ધામે દર્શનાર્થે આવેલા સુરત જિલ્લાના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ભાવનગર શિશુ વિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 40 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી. ભારત દૂતાવાસે રાસ લાફન અકસ્માતના 12 પીડિતોના મૃતદેહ ભારત મોકલ્યા. અધિકારીઓ ઇજાગ્રસ્તોને મળ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ જિલ્લાના કુલ 14 આદિજાતિ નૃત્યની પ્રસ્તુતિ માટે ઐતિહાસિક સમજૂતી કરાર થયા. અમદાવાદમાં ચાલી રહેલી પુરૂષોની વોલીબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મુકાબલો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

સ્વતંત્ર આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રોમાં પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. સ્વાગત છે આપનું ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ છીએ કવિ જગદીશ જોશી દ્વારા રચિત આ ખૂબ જ મધુર અને લોકપ્રિય ગીત હેમા દેસાઈ

એમરજન્સી મરીઝના અને ગાઈ રહ્યા હતા પુરૂષોત્તમ ઉપાધ્યાયે સંગીત આપ્યું હતું ચેલના ઉપાધ્યાયે. શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હવે આપને સંભળાવીએ ચંદુ મટાનીના સ્વરમાં આ ગીત જેમાં સંગીત આપ્યું છે આશિષ દેસાઈએ.

હર્ષદ દેસાઈના સંગીત નિર્દેશનમાં ચંદુ મટાની અને સાથીઓના સ્વરમાં આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતામિત્રો, આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે બહેનો માટેનો ખાસ કાર્યક્રમ શહેર.

0: વેલો, હું છું આપનું સહિયર નિકિતા. લઈને આવી છું આપનું મનપસંદ કાર્યક્રમ સહિયર. વેલો, 27 જૂને છે અનોખા સંગીતકાર આરડી બર્મનનો જન્મદિવસ, તો તેમનું સંગીતબદ્ધ કરેલું ગીત તમારા માટે.
1: એક તો યે મોસમ હૈ બડા સુહાવના, ઉસ પે અપના દેવી હૈ દીવાના, પર્વત સે આકે ના ટકરા જા.

બહેનો, તમારા પત્ર વાંચતા જઈએ, ગીતો સંભળાવતા જઈએ, ગીતો ગુણગુણાવતા જઈએ અને આમ જ આ સુંદર વરસાદી મોસમની મજા લેતા જઈએ. તો ચાલો કાર્યક્રમનો પહેલો પત્ર વાંચીએ. જે આવ્યો છે વાવ પ્લોટ ગારિયાદારથી. લખનાર દોસ્ત છે જગદીશભાઈ ગોહેલ. તેમણે સૈયદના બધા જ બહેનોના ખબર અંતર પૂછ્યા છે અને કાર્યક્રમની સમીક્ષા લખી છે. લખ્યું છે, તારીખ 2 મેના રોજ પ્રસારિત સૈયદમાં આકાશવાણીને 9 વર્ષ પૂર્ણ થયા હોય તેની અવિરત સેવા અને અવિસ્મરણીય યોગદાન વિશે બંને બહેનોએ ખૂબ સુંદર ઉદબોધન કર્યું. સ્ત્રી સશક્તિકરણ અને ભારત દેશની સેંકડો મહિલાઓ કે જેણે દેશની પ્રગતિ, વિકાસ અને ઉત્થાન માટે ઉત્તરદાયિત્વ પૂરું પાડ્યું તેવા કસ્તુરબા સરોજિની નાયડુ જેવી 17 જેટલી સ્ત્રી મહાનુભાવોનો ખૂબ સચોટ પરિચય કરાવ્યો. વચ્ચે વચ્ચે રજૂ થયેલા ગીતો પણ ખૂબ સુંદર હતા. એકંદરે કાર્યક્રમ માહિતી, મનોરંજન અને હેતુલક્ષી બની ગયો. આગળ તેમણે લખ્યું છે, તારીખ 9 મેનો પત્રોનો કાર્યક્રમ નિકેતાબેને લાજવાબ રીતે રજૂ કર્યો. કાર્યક્રમમાં ઔષધ મુક્ત ચિકિત્સાની વાત કરી તે ખૂબ ગમી. ઔષધ મુક્ત ચિકિત્સા આ વિષય પરનો ડોક્ટર પ્રદીપભાઈ ત્રિવેદીનો વાર્તાલાપ ખૂબ સરસ રહ્યો. આયુર્વેદની અંદર વગર ઔષધિ કોઈપણ ઉપચાર વિના રોગને કાબુ રાખવાની વાત કરી અને આ વાત તેમણે પોતાના સાદા અને સરળ શબ્દોમાં સમજાવી તેનાથી અમને ખૂબ આનંદ આવી ગયો. પ્રેમમાં ચકચૂર થઈ ચાલ્યા તેનું ગીત ખૂબ જ સરસ હતું. નિકિતાબેની ગળી કેરી અને બાફેલી કેરીનું અથાણું બનાવવાની રેસીપી ખૂબ સહજતાપૂર્વક સમજાવી. આટલા સુંદર કાર્યક્રમ માટે ડોક્ટર પ્રદીપભાઈ અને નિકિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. જગદીશભાઈ, તમે આટલી સુંદર સમીક્ષા લખી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમનો બીજો પત્ર આવ્યો છે પ્રભુનગર 2 કોડકી રોડ ભુજથી. લખનાર મેઠડી સખી છે કલ્પા જયદેવ ઉપાધ્યાય. સાથે છે લાડકો દીકરો માધવ, મીનાબેન રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મોરબીથી નલિનીબેન બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક, ભાભી ભૂમિકા, જેતપુરથી લક્ષાબેન પંડ્યા તથા સખી અલ્પા નિર્મળ, માંડવીથી દીપાબેન અને સમગ્ર સહિયર ગ્રુપ. કલ્પાબેન કેમ છો, મજામાં ને? તેમણે લખ્યું છે, શનિવારે આકાશવાણીને 9 વર્ષ પૂરા થયા તેને અનુલક્ષીને જે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો તેમાં બંને બહેનોની રજૂઆત ખૂબ સરસ હતી. જીવનમાં ઉપયોગી થાય તેવી સરસ મજાની વાતો કરી. આગળ તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમમાં આવતા વાર્તાલાપ, નાટકો, ગીત, સંગીત અને સુવિચાર અને હા, વિશેષ પત્રનો કાર્યક્રમ જેના થકી સહિયર લોકપ્રિયતાની શિખરે છે. આ માટે નિકેતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. આવા સરસ કાર્યક્રમ આપતા રહો એની શુભેચ્છા. આગળ તેમણે કલાકાર મિત્ર એવા જામનગરથી ધર્મેન્દ્રસિંહજી રાઠોડે આપેલ સંદેશ લખ્યો છે અને લખ્યું છે, ધર્મેન્દ્રસિંહજી હંમેશા કાર્યક્રમ સાંભળે છે અને તરત જ મને કાર્યક્રમની સમીક્ષા ફોન પર કહી સંભળાવે છે. આ વખતની સમીક્ષામાં તેમણે કહ્યું છે કે સહિયર કાર્યક્રમ સુપર સે ઉપર હોય છે. નિકેતાબેન એકલા પણ આ કાર્યક્રમને ભરપૂર ન્યાય આપવા પ્રયત્ન કરી રહ્યા છે. આગળ તેમણે લખ્યું છે, ધર્મેન્દ્રસિંહજીની પસંદગીનું ગીત ધૂણીએ દેખાવી તેમણે સાંભળ્યું, તેમને ખૂબ જ આનંદ થયો. આગળ કલ્પાબેને ખૂબ સરસ વાત લખી મોકલી છે, હસવું, હસાવવું, હસતા રહેવું એ જિંદગીનો ક્રમ છે. તમે દુઃખી છો અને બધા સુખી છે એ માત્ર તમારો ભ્રમ છે. જિંદગીની મૂંઝવણ ભલે પહાડ જેવી હોય પરંતુ નદીની જેમ વહેતા શીખો, રસ્તો એની જાતે બની જશે. આપણને વાગે અને દર્દ થાય તે વેદના, પણ બીજાને વાગે અને આપણને દર્દ થાય તે સંવેદના. એકાંતને ઓગાળી ઓગાળી તેમાં વ્યસ્ત રહું છું, માણસ છું, મુરઝાઉં છું, તોય મસ્ત રહું છું. વાહ કલ્પાબેન, આજે તો ખૂબ સુંદર રચના લખીને મોકલી છે. લાગે કે વાંચ્યા જ કરું. આવા સુંદર પત્ર લખતા રહેજો. બેન, આ પત્ર આવ્યો છે રામનગર સાબરમતીથી. લખનાર મિત્ર છે હળવંતભાઈ ઠાકોર. સાથે છે હર્ષદ, જ્યોતિ, ચંદા અને માનવ. તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમ સાંભળવાની ખૂબ મજા પડે છે. પત્રના કાર્યક્રમમાં હિન્દી ફિલ્મના ગીતોની કડીઓ જે સાંભળવા મળે છે તે સાંભળીને અમને ખૂબ જ આનંદ આવે છે. આમને આમ કાર્યક્રમ રજૂ કરતા રહેશો. મારો કાર્યક્રમનું પહેલું ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સંભળાવી દઈએ ધર્મેન્દ્રસિંહજીની પસંદગીનું ગીત.

महीना 25 जूनी हती महान संगीतकार मदन मोहन जी ની વર્ષગાંઠ તેમના સંગીત બતકરેલા ગીતો તો એક સે બડકર એક છે જેનું આ ગીત મારા દિલ ને બહુ નજીક છે જે રજૂ કરું છું આપની માટે તમ જો

બહેનો આ પત્ર આવ્યો છે ભાવનગર સૌરાષ્ટ્રથી. લખનાર મિત્ર છે પ્રવીણચંદ્રભાઈ પી વાઘેલા. તેમણે લખ્યું છે આકાશવાણી વડોદરા દ્વારા પ્રસ્તુત સહિયર કાર્યક્રમ જે દર શનિવારના પ્રસારિત થાય છે તે હું નિયમિત સાંભળું છું. દરેક કાર્યક્રમો માહિતીસભર અને જીવન ઉપયોગી બની રહે છે. કાર્યક્રમમાં રજૂ થતી મુલાકાતો, વાર્તાલાપો, રેસીપી, ટીપ્સ, ઋતુ અને અનુરૂપ ખાણીપીણીની ઉપયોગી યોગ્ય માર્ગદર્શન રૂપી વાતો, બધાએ સાથે નિકિતાબેન દ્વારા શ્રોતાઓના પત્રોના જવાબ અને ફિલ્મી ક્ષેત્રે વિવિધ કલાકારોના

યાદગાર ગીતોની કડીઓ ગાયને સંભળાવવાની રીત કાર્યક્રમમાં સોનામાં સુગંધ ભળી જાય તેવી હોય છે. આ માટે આપ શ્રીબેનને ખૂબ ખૂબ અભિનંદન. આગળ તેમણે લખ્યું છે, તારીખ 12 એપ્રિલના કાર્યક્રમમાં ફિલ્મ ક્ષેત્રના મહાન પાર્શ્વ ગાયિકા સ્વર્ગીય આશા ભોસલેજીના ફિલ્મના ગીતો તમે ગાયા તે હંમેશા કર્ણપટલ પર છવાયેલા રહેશે. આવા જ ઉમદા ગીતો આપ સંભળાવતા રહેશો એવી આશા છે. આગળ તેમણે સુવિચાર લખ્યો છે, સત્ય વગર શાંતિ નથી, સત્ય સિવાય ઈશ્વર ક્યાંય નથી. પ્રેમચંદ્રભાઈ, તમે ખૂબ સાચી વાત લખી છે. હું તો એટલું જ કહીશ, સત્ય ભલે ને કડવું હોય પરંતુ તે જીવનને સાચી દિશા આપે છે. જેનો ધર્મ સત્ય છે તેનું જીવન શાંતિમય હોય છે. મને આ પત્ર આવ્યો છે મોરબીથી બળવંતરાય નવલશંકર ત્રિવેદીનો. તેમની સાથે છે તેમના પત્ની નલિનીબેન, તેમની દીકરીઓ કલ્પા અને ધારા, હાર્દિક અને વહુ ભૂમિકા અને લાડકો ભાણિયો માધવ. કલ્પાબેન, આ તો તમારા પપ્પાનો પત્ર આવ્યો, શું વાત છે. બળવંતરાયભાઈ લખ્યું છે, વડોદરાના સૈયર કાર્યક્રમની વાત કરીએ તો આ કાર્યક્રમ સુપર સે ઉપર હોય છે. હંમેશા પત્રનો કાર્યક્રમ અમને વધુ ગમે છે. અમે નિયમિત પત્રનો પ્રોગ્રામ સાંભળીએ છીએ. ક્યારેક જો સાંભળવાનું છું બેઠા આ કાર્યક્રમ સાંભળતા હોઈએ છીએ. ક્યારેક મોરબીના પ્રવાસે આવવાનું થાય તો ચોક્કસથી અમને મળજો. બળવંતરાયભાઈ, ચોક્કસ મળીશું. તમારા આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. આગળ તમે લખ્યું છે, અમે વર્ષો જૂના રેડિયોના શ્રોતા છીએ અને અમે અમારા દીકરાઓને અને માધવને પણ રેડિયો સાંભળવાના સંસ્કાર આપેલા છે અને આ માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. બળવંતરાયભાઈ, સોશિયલ મીડિયાના આ જમાનામાં તમે બાળકોને રેડિયો સાંભળવાનું શીખવ્યું છે તે બદલ આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. આગળ તેમણે લખ્યું છે, રેડિયો થકી અમે ઘણું બધું શીખ્યા છે. માહિતી મનોરંજનનો ખજાનો એટલે રેડિયો. મારા મમ્મી એટલે કે હરીબા અત્યારે હયાત નથી પરંતુ તેઓ 103 વર્ષ જીવી ગયા અને જીવ્યા ત્યાં સુધી રેડિયોમાં ભજનનો કાર્યક્રમ સાંભળ્યા કરતા. આમ અમને રેડિયો સાંભળવાનો શોખ અમારા મા તરફથી વારસામાં મળેલ છે. બળવંતરાયભાઈ, તમે તો આવા સુંદર વારસાના ખૂબ નસીબદાર એવા શ્રોતા છો, તો આમ જ રેડિયો સાંભળતા રહેજો. મેનો આ પત્ર છે આપણા સૌથી નાના પત્ર મિત્રનો, જે આવ્યો છે રામજાળિયા પાલીતાણા ભાવનગરથી. લખનાર મિત્ર છે ચૌહાણ વિવેકભાઈ માધુભાઈ. તેમણે લખ્યું છે, હું સહેર કાર્યક્રમ નિયમિત સાંભળું છું. કાર્યક્રમ લાજવાબ હોય છે. મારા પપ્પા માધુભાઈ સહેર કાર્યક્રમનું રેકોર્ડિંગ કરીને રાખે છે અને હું શાળાએથી આવીને સાંભળું છું. હવે શાળામાં વેકેશન પડી ગયું છે અને અમે મામાના ઘેર જવાના છે. મારા મામાને ત્યાં આંબાવાડ્યું છે તેથી કેરી ખાવાની મજા આવશે. વા નાનકડા દોસ્ત વિવેક, તમે તો મને મારા બાળકોમાં લઈ ગયા. અમને પણ મામાના આંબાવાડિયામાં કેરી ખાવાની આમ જ મજા આવતી. આગળ તમે લખ્યું છે, અમારા ગામમાં જે શાળા છે એ પ્રાઇવેટ શાળાને પણ ટક્કર મારે એ સરકારી શાળા છે અને અમારી શાળાના શિક્ષકો ખૂબ સારા છે. શાળામાં ચકલીના માળા છે અને અલગ અલગ ઝાડ અને ફૂલના છોડ છે. આમ અમારી શાળા ખૂબ સુંદર છે. વા મારા નન્ની મુન્ની દોસ્ત, તમે તો તમારી શાળા વિશે નિબંધ લખી નાખ્યો. આમને આમ જ પોતાના ગુરુજનોને માન આપતા રહેજો. તો મિત્રો, ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સંભળાવી દઈએ પ્રેમચંદ્રભાઈની પસંદગી પર.

બેનો, આ પત્ર આવ્યો છે મોરબીથી પૂનમબેન જીતેન્દ્રભાઈ ત્રિવેદીનો. સાથે છે ચારૂમતીબેન ભાનુશંકર ત્રિવેદી, નાના દીકરા સ્મિત અને ધ્રુવીલ, નણંદ નીતાબેન, જીજાજી વિપુલકુમાર, લાડકો ભણિયો રુદ્રાક્ષ અને ભત્રીજા સુમિત અને ધ્રુવીલ. તમે લખ્યું છે, અત્યારે ગરમીની સીઝન ચાલી રહી છે તો પક્ષીઓ માટે આપણે પાણી મૂકવું જોઈએ અને દાણાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. પૂનમબેન, તમારી ભાવના ખૂબ ઉદાત છે. ખરેખર આપણે પ્રકૃતિ અને પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. આગળ તેમણે લખ્યું છે, અમે અત્યારે ચારધામની યાત્રાએ જઈએ છીએ, પરંતુ પહેલી પ્રાયોરિટી અમે પત્ર લખવાની આપી છે. ત્યારબાદ અમે યાત્રાએ જવા નીકળીશું અને હા, યાત્રા કેવી રહી એનો અનુભવ હું તમને આવીને શેર કરીશ. આમ

સૈયરના ગ્રુપમાં બધા જ રેકોર્ડિંગો આવી જાય છે એટલે અમે સૈયર સાંભળવાનું તો ચૂકવાયા નથી. તો નિકિતા દીદી આવા સરસ કાર્યક્રમ આપતા જ રહેજો અને અમે સમીક્ષા પાઠવતા રહીશું. વાહ પૂનમબેન, તમારા જેવા શ્રોતા મિત્રોથી જ આ કાર્યક્રમ ઝગમગી રહ્યો છે. જાત્રાએ જાઓ છો તો સૈયરના બધા શ્રોતાઓ અને અમારા વતી દર્શન કરતા આવજો. તેનો આજનો સંગીતમય સુવિચાર છે આરડી બર્મનનું સ્વરબદ્ધ કરેલું ફિલ્મ અમર પ્રેમનું ગીત.

0: कुछ तो लोग कहेंगे।
1: पहला पत्र आयो छे गाम जारिया अमराजी पालीतणा भावनगर थी। लखनार मित्र छे मधुभाई लखमणभाई, साथे छे चितनाबेन, अस्मिता, शांतुबेन, विजय, विवेक, राहुल अने आर्यन। तेमणे लख्युं छे, वडोदराનો સહયર કાર્યક્રમ અમે સૌ નિયમિત સાંભળીએ છીએ, કાર્યક્રમ લાજવાબ આવે છે, બધી જ બહેનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે રજૂ કરો છો। આગળ તેમણે પોતાની પસંદગીનું ગીત લખ્યું છે। મારો આ પત્ર આવ્યો છે મોચી બજાર પડઘરીથી। લખનાર મિત્ર છે રૂપેશકુમાર ચુડાસમા, સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, નાનકડી લાડલી સિદ્ધિ, સમગ્ર ચુડાસમા પરિવાર અને નવા રણુજાના કરસનદાસ બાપુ। તેમણે લખ્યું છે નિકિતાબેન નમસ્કાર। નમસ્કાર રૂપેશભાઈ, તેમણે લખ્યું છે તારીખ 19 રોજ મારા માતુશ્રી મીનાબેનનું દુઃખદ અવસાન થયું, જેથી કાર્યક્રમ સાંભળી શકાયો નથી। આ માટે દિલગીર છું। ધીરજભાઈ, તમારા માતાનું અવસાન થયું એ જાણીને ખૂબ દુઃખ થયું। સાચે જ માના પ્રેમને તો કોઈ આંબી જ ન શકે, માટે જ તો કવિએ માના ગુણ ગાતા કહ્યું છે હતો।

ત્યાં તમે લખ્યું છે, સહેર કાર્યક્રમ તમે ખૂબ સરસ રીતે રજૂ કરો છો અને સાંભળવા પણ ખૂબ ગમે એવા બનાવો છો. હવે પછી પણ નિયમિત કાર્યક્રમ સાંભળીને સમીક્ષા લખતો રહીશ. બહેનો, હવે ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સંભળાવી દઈએ માધવભાઈની પસંદગી પર આ ગીત.

0: કાર્યક્રમના અંતિમ સેટ ઓફ લેટર્સનો આપેલો પત્ર છે, જે આવ્યો છે ભાવનગરના કવાજા ગામ બપાડાથી. લખનાર મિત્ર છે પોપટભાઈ રાવળ, સાથે છે ટીમ્પુ મકવાણીયા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને સમગ્ર મકવાણા પરિવાર. તેમણે લખ્યું છે, અમે સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા ગયા હતા. તેમને ખૂબ મજા આવી. અમે પિન્ટુને રૂપિયા 500 રમકડા લઈ દીધા અને હનુમાનજીના દર્શન ખૂબ ભાવથી કર્યા. આગળ તેમણે લખ્યું છે, સહાય કાર્યક્રમ અમારો મનગમતો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ. બહેનો, સહાય કાર્યક્રમની ખૂબી એ છે કે આપણા પત્ર મિત્રો પોતાના જીવનની દરેક ઘટના, દરેક પ્રસંગ આ કાર્યક્રમમાં શેર કરે છે, જેનાથી આ કાર્યક્રમ વધુ પોતિકો લાગે છે અને આ કાર્યક્રમ બનાવવાની અને સાંભળવાની એટલી જ તો મજા આવે છે. તો આ કાર્યક્રમ આમ જ સુંદર રીતે ચાલતો રહે એ માટે આપણો પત્ર સેતુ ક્યારેય ન તૂટે તેનું ખાસ ધ્યાન રાખજો. મને આ પત્ર આવ્યો છે વિનાયક પાટીકા, શ્રી નંબર 2, માધાપુર, રાજકોટથી. લખનાર મિત્ર છે લેખાભાઈ સોઢિયા. તેમની સાથે છે દમયંતી, શીતલ, ઉદય, નમિતા, ઉષા, અર્જુન અને કાજલ. તેમણે લખ્યું છે, શહેર કાર્યક્રમ કે જેમાં પત્ર મિત્રના પત્રનો જવાબ આપવામાં આવે છે, તેમાં સમય સૂચકતા વાપરીને બહુજન હિતાય, બહુજન સુખાયનું પ્રથમથી ધ્યાન રાખવામાં આવે છે, જે આકારદાયક છે. શહેર કાર્યક્રમ બનાવનારા બહેનો અગમ બુદ્ધિનો ઉપયોગ કરે છે, તેથી સૌનું સન્માન જળવાઈ રહે છે. શહેર કાર્યક્રમનું આ જમા પાસું છે. સૈયર અનેકવિધ હર્ષોલ્લાસથી છલકતા સોનેરી સપનાની કથાનું શ્રવણ કરાવે છે, જે સાચે જ ભાવ વિભોર બનાવે છે. પત્ર મિત્રો માટે સૈયર કાર્યક્રમ સંસ્કાર ધામ સમાન છે. આગળ તેમણે એક કાવ્ય રચના મોકલી છે, તેની શરૂઆતની 2 પંક્તિ વાંચું છું. અંથો બાંધી હિંચકો અને અંથી હૈયે ફાળ, અંથો વાળો વાયરો અંથી જૂની ડાળ, અંથી વાગી ઠે જરાને રૂંઝું ગોઘર માળ, અંથું જીલ્યું અજવાળું ત્યાં તૂટી પાપડ પાળ, કે સૈયર શું કરું. વા લખાભાઈ, ખૂબ સુંદર કાવ્ય રચના છે. કાર્યક્રમનો અંતિમ પત્ર આવ્યો છે તરસંગા નડિયાદથી. લખનાર આપણા કવિ મિત્ર છે રમેશભાઈ ભાટિયા. તેમણે લખ્યું છે, હું જીવું ત્યાં સુધી શીતલબેન અને નિકિતાબેનને જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ, આપને પણ જય શ્રી કૃષ્ણ. આગળ તેમણે જૂની ફિલ્મની યાદો લખી છે અને લખ્યું છે, ગુજર ગયા વો જમાના, જો સુવર્ણ યુગ કા ફિલ્મો કા થા તરાના, કદમ કદમ પર ગીતો કી મીઠી બહાર ખેલતી થી, મંઝિલ ખુદ રુક જાતી થી, જહાં સુનહરે નગમે લહેરાતે થી, મોહમ્મદ રફી કી મીઠાસ મે અનોખા જાદુ થા, તો મુકેશ કે દર્દીલે ગીતો સે આંસુ નિકલ જાતે થી, કિશોર કુમાર કી યોગલિંગ કા જાદુ દિલ મે ઉતર જાતા થા, મુન્ના ડે શાસ્ત્રીય ગીતો કે જાદુગર થે, તલત મહમૂદ કી આવાજ મે રેશમી જાદુ થા, લતાજી કી કોયલ સી આવાજ મે કોયલ કે દર્શન હોતે થે, આશાજી કી લચકતી આવાજ મે લોગ અપને આપ કો ભૂલ જાતે થે. વાહ રમેશભાઈ, તમે તો વીતેલા જમાનાને સુંદર કાવ્ય રૂપે કંડાર્યું છે. રમેશભાઈ, તમે પણ મારી જેમ શીતલબેનને ખૂબ યાદ કરો છો, તો ચાલો તમારી ઉદાસીને દૂર કરીએ. તમે પત્રમાં વારંવાર ગુલમો શબ્દનો ઉલ્લેખ કરો છો ને, તો ચાલો આરડી બર્મનનું સંગીત પદ કરેલું આ ગીત તમારા માટે.
1: ગુલમો હરી ગયે તુમ્હારા

0: તમારા જતા જતા મદન મોહનજીનું સ્વરબદ્ધ કરેલું ગીત તમારા માટે.
1: એ રાત સવત આંચલ ને તેરે

નેતા દિનાન અંજારીયાના સ્વરમાં સુગમ સંગીતના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વહેલા બરાબર 1:20 મિનિટે ગુજરાતી સમાચાર પ્રસારિત થશે.

0: પણ આર્થિક વિકાસની પ્રશંસા કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે સેશેલ્સની 3 દિવસની મુલાકાતે જવા રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ભાગ લેશે. તેમના પ્રસ્થાન નિવેદનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સેશેલ્સ એક મૂલ્યવાન દરિયાઈ પડોશી છે અને ભારતનું વિઝન મહાસાગર અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાના મુખ્ય ભાગીદાર છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ સેશેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મેની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અને હિન્દ મહાસાગર ક્ષેત્ર શાંતિ પ્રગતિ અને સમૃદ્ધિ માટે સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાત્રા કે દરમિયાન સેશેલ્સ કી રાષ્ટ્રીય સભા કો સંબોધિત કરેંગે ઓર વહાં રહ રહે ભારતીય સમુદાય કે લોગો સે ભી મુલાકાત કરેંગે. આજ ઉનકે કાર્યક્રમ મેં બોટેનિકલ ગાર્ડન મેં પૌધારોપણ સમારોહ મેં ભાગ લેના ઓર સેશેલ્સ કોસ્ટ ગાર્ડ કે બેઝ કા દૌરા કરના શામિલ હૈ. ભારત ઓર સેશેલ્સ કે બીચ લંબા સમય સે મજબૂત ઓર ઘનિષ્ઠ સંબંધ હૈ જો સાઝા ઇતિહાસ સાંસ્કૃતિક જુડાવ ઓર દોનો દેશો કે લોગો કે બીચ આપસી રિશ્તો પર આધારિત હૈ. હિંદ મહાસાગર ક્ષેત્ર મેં એક મહત્વપૂર્ણ સમુદ્રી પડોશી કે રૂપ મેં સેશેલ્સ ભારત કે વિઝન મહાસાગર ઓર વૈશ્વિક દક્ષિણ કે પ્રતિ ઉસકી પ્રતિબદ્ધતા મેં વિશેષ મહત્વ રખતા હૈ. પ્રધાનમંત્રી કી યહ યાત્રા ભારત ઓર સેશેલ્સ કી મજબૂત ઓર સ્થાયી મિત્રતા કો ઓર મજબૂત કરેગી તથા દોનો દેશો કે બીચ સભી ક્ષેત્રો મેં દ્વિપક્ષીય સહયોગ કો આગે બઢાને કી સાઝા પ્રતિબદ્ધતા કો નઈ મજબૂતી દેગી. સુપર્ણા સાકિયા કી રિપોર્ટ કે સાથ અક્ષિત પ્રજ્ઞાન, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતના 14 મુખ્ય શહેરોમાં સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી આ પ્રસંગે જણાવ્યું કે ભારત ટેક્સી સાથે જોડાયેલા સાથી ભારત ટેક્સીના માલિક છે.
2: ભારત ટેક્સી બનને કા સબસે પહેલા કારણ હે કે હમે સાથીઓ કા ઓર હમારે ગ્રાહકો કા કિસી કા ભી શોષણ ન હો એ સબસે પહેલા કારણ. દૂસરા સાથી કા સન્માન હો. વો એપ પર રજિસ્ટ્રેશન કે લિયે મોહતાજ નહીં હૈ. આજ મેં ગર્વ સે કહેતા હું ભારત ટેક્સી કે સાથ જુડે હુએ 7 લાખ સાથી ભારત ટેક્સી કે માલિક હૈ, શેર હોલ્ડર.
0: ગુજરાતમાં 3 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આ સાથે અન્ય પહેલો પણ શરૂ કરાવશે અને વિવિધ સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી વાસણભાઈ, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને 4000થી વધુ ડ્રાઈવરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે વિશ્વભરમાં કોઈપણ અર્થતંત્રની ક્ષમતા તેના એમએસએમઈ ક્ષેત્રના યોગદાનમાં રહેલી છે. આજે નવી દિલ્હીમાં એમએસએમઈ દિવસ 2026 પર એક કાર્યક્રમમાં સંબોધતા તેમણે કહ્યું કે ભારતમાં એમએસએમઈ ક્ષેત્ર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોની હિંમત અને ઉદ્યોગ સાહસિક ધોરણોનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપરાષ્ટ્રપતિ નોંધ્યું કે આ ક્ષેત્ર દેશના કુલ નિકાસમાં લગભગ 50% યોગદાન આપે છે. સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાના ધોરણો સતત જાળવી રાખે છે. તેમણે ઉદ્યોગ સાહસિકોની ઉત્પાદકતા, ઉત્પાદન અને ગુણવત્તાને વધુ વધારવા માટે આધુનિક ટેકનોલોજી અપનાવવા પણ અપીલ કરી છે. સેશેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સેશેલ્સની મુલાકાત પહેલા વિદેશમંત્રી બેરી ફોરે કહ્યું કે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. તેમણે કહ્યું ભારત તેની વિશાળ વસ્તી, વધતો વૈશ્વિક પ્રભાવ અને શાંતિ સ્થાપના તથા દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય રાજદ્વારીમાં યોગદાનને કારણે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવાને પાત્ર છે. ભારત અને સેશેલ્સ વચ્ચેના સંબંધોને મજબૂત અને ઐતિહાસિક ગણાવતા શ્રી બેરી ફોરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સેન્ડર AIR ન્યૂઝ અંડરસ્કોર ABAD ને ફોલો કરશો. વિશેષ સઘન સુધારણા ઝુંબેશ SIR હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય બન્યું છે. ચૂંટણી પંચે 28 જૂન સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી. મિઝોરમે સમયમર્યાદાના 3 દિવસ પહેલા આ

0: સુવર્ણ ચિહ્ન હાંસલ કર્યું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જણાવ્યું હતું કે ડિજિટાઇઝેશન પ્રક્રિયા ગુરૂવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી. 30 મેથી રાજ્યમાં 1301 બુથ સ્તરના અધિકારીઓ ગણતરી કાર્યમાં રોકાયેલા છે. 2005 છેલ્લા એસઆઈઆર દરમિયાન મિઝોરમમાં 5,59,000થી વધુ મતદારો હતા. 2025માં સંખ્યા વધીને 8,75,000થી વધુ થઈ ગઈ છે. ભારતે તેમના રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી છે. ઉર્જા વિભાગના સચિવ અજીતકુમાર મોહંતીએ તમિલનાડુના કલપક્કમમાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ ખાતે વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: समारोह को संबोधित करते हुए डॉक्टर मोहंती ने कहा कि परमाणु ऊर्जा को हाइड्रोजन उत्पादन जैसी उभरती हुई स्वच्छ ऊर्जा तकनीकों के साथ जोड़ना टिकाऊ ऊर्जा भविष्य की दिशा में एक रणनीतिक कदम है. उन्होंने कहा कि परमाणु ऊर्जा जिसमें भरोसेमंद और कार्बन मुक्त बिजली देने की खास क्षमता है वह बड़े पैमाने पर हाइड्रोजन उत्पादन में मदद करने के लिए उपयुक्त है. इसका उद्देश्य भाभा परमाणु अनुसंधान केंद्र मुंबई द्वारा स्वदेशी रूप से विकसित CuCl थर्मोकेमिकल प्रक्रिया का इस्तेमाल करके परमाणु ऊर्जा से हाइड्रोजन उत्पादन को प्रमाणित करना है. शिवानी शाह, आकाशवाणी समाचार, दिल्ली.
0: અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને વૈશ્વિક મંચ પર તેની ભૂમિકા સતત મજબૂત થઈ રહી છે. વ્હાઇટ હાઉસ ખાતે એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી રૂબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને અમેરિકાનો સૌથી નજીકનો વ્યૂહાત્મક ભાગીદાર માને છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના ગાઢ સંબંધો અન્ય દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવામાં મદદ કરી રહ્યા છે. શ્રી રૂબિયોએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, સપ્લાય ચેઇન, મહત્વપૂર્ણ ખનિજો, ઉર્જા સુરક્ષા અને પરિવહનની સ્વતંત્રતા જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત વધી રહ્યો છે. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં ભારતીય અમેરિકન સમુદાયના યોગદાનની પણ પ્રશંસા કરી. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ નિકાસ વિકાસ સત્તામંડળે મધ્યપ્રદેશની સંયુક્ત આરબ અમીરાતમાં જીઆઈ ટેગ વાળી રેવા સુંદરજા કેરીની પ્રથમ વ્યાપારી નિકાસ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે 1 મેટ્રિક ટન પ્રીમિયમ ગુણવત્તાવાળી કેરીનું પ્રથમ કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યું. આ વૈશ્વિક બજારમાં ભારતના અનન્ય કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આનાથી રેવાની કેરી ઉત્પાદકોને ફાયદો થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના વિશિષ્ટ કૃષિ ઉત્પાદનોને નવી ઓળખ મળશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ

ઓસ્ટ્રેલિયાએ ઇરાને યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને અમેરિકા તેનું પાલન કરી રહ્યું છે. કોઈપણ વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઈએ. અમેરિકી લશ્કરીના સેન્ટ્રલ કમાન્ડ સંકમે જણાવ્યું હતું કે અમેરિકી દળો ઈરાની મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ તેમજ દરિયાકાંઠાના રેડાર સ્થાપના પર હુમલો કર્યો હતો. સંકમને જણાવ્યા અનુસાર હોર્મુઝ સમુદ્રધુનીમાંથી પસાર થતા કાર્ગો જહાજ પર કથિત ઈરાની ડ્રોન હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસેક્સના ભારતના મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી અને વિઝન મહાસાગરનો મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. સેસેલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી અને અમેરિકાના વિદેશ સચિવ માર્ક રૂબિયોએ પીએમ મોદીના નેતૃત્વ અને ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સુનિલ પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી કે દેશની પ્રથમ સરકાર આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. ગાંધીનગરમાં ભારત ટેક્સીને સત્તાવાર શુભારંભ પ્રસંગે બોલતા તેમણે ભારત ટેક્સીને મુસાફરો અને ડ્રાઇવરોના કોર્પોરેટ શોષણને સમાપ્ત કરવા માટે એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું. શ્રી શાહે અતિશય કમિશન વસૂલવાર ચૂકવણીમાં વિલંબ કરવા અને મનસ્વી એકાઉન્ટ સસ્પેન્શન ચલાવવા માટે હાલના ટેક પ્લેટફોર્મ્સની ટીકા કરી.
1: गुजरात के सारे बड़े नगरों में दुपहिया व्हीकल, ऑटो और फोर व्हीलर तीनों क्षेत्रों में भारत टैक्सी का आज से अधिकृत शुभारंभ हुआ है. भारत टैक्सी ने गुजरात मेट्रो रेल कॉर्पोरेशन, AMC, गुजरात स्टेट कोऑपरेटिव बैंक, ट्रैफिक पुलिस, सूरत, राजकोट और अहमदाबाद हवाई अड्डे, अहमदाबाद डिवीजन, पश्चिम रेलवे, इस सब के साथ एमओयू कर अपने व्याप को बढ़ाने का काम.
0: श्री शाहे ड्राइवरों गौरव पुनस्थापित करवा सारथी गणाव्या. તેમણે ડેરી ક્ષેત્રમાં અમૂલના સફળ સહકારી મોડેલની પણ પ્રશંસા કરી. આ કાર્યક્રમ દરમિયાન ભારત ટેક્સી, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મહાનગરપાલિકા, ગુજરાત રાજ્ય સહકારી બેંક, ટ્રાફિક પોલીસ અને મુખ્ય હવાઈ મથક અને

પ્રદીપ વાઘા સહિત અનેક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં આજે શાલા ખાતે શ્રી નિત્ય શાંતિ ભવનનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે તેમણે જણાવ્યું આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયથી જ લોકકલ્યાણની નવો રાહ કંડારાશે. ઉલ્લેખનીય છે કે આ નવનિર્મિત ભવનમાં ભવ્ય પ્રભુ ચૈત્ય ઉપરાંત સાધુ સાધ્વીજીઓ માટે ઉપાશ્રય, વ્યાખ્યાન હોલ, આનંદશાળા, બાળકો અને યુવાનો માટે પાઠશાળા તથા જ્ઞાનશાળા, યાત્રાળુઓ માટે ધર્મશાળા અને સુખશાળા સહિતની આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિછીયા ખાતે સૌમ્ય યોજનાની લિંક 4 સાથે ચેકડેમ તળાવો સાંકળવાનું 31.94 કરોડ રૂપિયાનું કામોનું ખાતમુહૂર્ત કરાયું. ઉલ્લેખનીય છે કે રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લાની 44 વોટર બોડીના 900 હેક્ટર વિસ્તારની સિંચાઈ અને પીવાના પાણીનો લાભ મળશે. ગુજરાત સરકારની નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા સૌની યોજના લિંક 4 પેકેજ 3, 4, અને 5E હયાત સ્કાવર વાર્ડથી 3 કિલોમીટરની મર્યાદામાં આવતા ચેકડેમ અને તળાવોને સાંકળવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3 સિંહબાળના મોતનો અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હરીશ ટેમ જણાવે છે, બલખાણીયા ગામમાંથી 6 થી 7 મહિના સિંહબાળના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. બીજી તરફ વડસરા તાલુકાના હમાપુર ગામે 9 સિંહબાળનું મોત નીપજ્યું છે. અન્ય એક ઘટના પાણી રેન્જમાંથી પ્રકાશમાં આવી છે, જ્યાં વન વિભાગના દાવા મુજબ વર્ચસ્વની લડાઈ એટલે કે ઇનફાઇટ દરમિયાન એક અન્ય સિંહબાળનું મોત થયું છે. હાલ તો વન વિભાગે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને મોતના ચોક્કસ કારણો જાણવા અને દલખાણીયા કેસમાં ગુનેગારોને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે. સુરતના ભેસ્તા રેલવે બ્રિજ પર માર્ગ અકસ્માતમાં મોપેડ પર જઈ રહેલી માતા અને 1.5 વર્ષની બાળકી ડમ્પરની ચપેટમાં આવતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અકસ્માતને કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ડમ્પર અને તેના ચાલક અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાથી સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે. પશ્ચિમ રેલવેએ સાબરમતી હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાની સાથે હવે તેને અત્યાધુનિક અમૃત ભારત રેક સાથે દોડાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર સ્ટેશનો પરથી પસાર થતી હોવાથી બંને શહેરને લાભ મળશે. આ ટ્રેન દર સોમવારે સાબરમતીથી અને દર મંગળવારે હરિદ્વારથી પ્રસ્થાન કરે છે. સાબરમતી હરિદ્વાર સ્પેશિયલ ફેરા 29 જૂનના બદલે 27 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા છે. યાત્રાધામ સારંગપુર સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં આજે કષ્ટભંજન દેવ દાદાને જળદોષી વરપાળા વાઘા અને 3000 કિલોગ્રામ દેશી ખારેકનો સિંહાસને દિવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવાયો. દાદાના અન્નકૂટનો પ્રસાદ ભક્તોને આપ્યો હતો. મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/eu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

નો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે અંકિત ચૌહાણ. ઉનાળાની વિદાય થઈ ચૂકી છે, જોકે હજુ અરવલ્લી જિલ્લામાં વરસાદ ન પડવાથી ખેડૂતોની ચિંતા વધી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતો વરસાદની રાહ જુએ છે, જોકે વરસાદ ન થતા ઉકળાટથી જિલ્લાવાસીઓ ત્રસ્ત બન્યા છે. હવે વરસાદ થાય તેની આશા સાથે સૌ કોઈ વરસાદની વધામણી કરવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતા શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી છે અને વર્ષ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એક મહિનાના વેકેશન પછી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થતા ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. આ સાથે જ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા પણ મુલાકાતો કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા SHVR એટલે કે સ્વચ્છ એવું હરિત વિદ્યાલય અંતર્ગત જિલ્લાની શાળા પણ રાષ્ટ્રીય સ્તરે ઝળકી છે. સ્વચ્છ 2025-26માં ગુજરાતની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે, તેમાં માલપુર તાલુકાની જીતપુર શાળાનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંતર્ગત શાળાઓને સ્વચ્છતા, હરિયાળી, સર્વસમાવેશી, સુરક્ષિત અને ટકાઉ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનું છે. આ મૂલ્યાંકન દરમિયાન શાળાઓમાં પાણી, શૌચાલય સહિત સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે. તો બીજી બાજુ સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી છે. ત્યારે જિલ્લામાં પણ વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા. ભીલવાડા તાલુકામાં રાજ્યકક્ષાના મંત્રી PC બારંડાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ ભીલવાડા તાલુકાના દેવમોરી, હિંમતપુર અને વાઘપુર ગામોની શાળાઓની મુલાકાત લઈને નવપ્રવેશિત વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો, તેમજ તેમનું સ્વાગત કરી ઉજ્જવળ શૈક્ષણિક જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને કન્યાઓને શિક્ષણને પ્રોત્સાહન આપવા અને શાળાઓમાં 100% પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ વાલીઓને પોતાના બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલી શિક્ષણ સાથે જોડાયેલા રહેવા અપીલ કરવામાં આવી હતી. હાલમાં જ કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચીને લાભાર્થીના જીવનમાં શું પરિવર્તન થયા તેને લઈને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લાની તમામ વિધાનસભા ક્ષેત્ર વિસ્તારમાં આ પ્રગતિપથ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં છેલ્લા 12 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ સરકારની ઝાંખીઓ રજૂ કરી લોકો સુધી સરકારી યોજનાની માહિતી પહોંચાડવામાં આવી હતી. મોડાસા ખાતે શુભ્રબેન બારૈયાની આગેવાનીમાં પ્રગતિપથ યાત્રા યોજવામાં આવી હતી. મોડાસાના નવીન આઇકોનિક બસ સ્ટેશન સરકારી લાયબ્રેરીની મુલાકાત લેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પેટે કિસાન સન્માન નિધિનો લાભ આપવામાં આવતો હોય છે, ત્યારે મોડાસા આંબેડકર હોલ જિલ્લા કક્ષાનો PM કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો. મોડાસા ખાતે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી PC બરંડાની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શામાજી મંદિર પરિસરમાં પ્રથમવાર જિલ્લા કક્ષાએ ઉજવણી થઈ હતી, જેમાં ભૂતપૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર સહિત આગેવાનો, મંદિરના દ્રષ્ટિઓ, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ યોગના મહત્વ પર અંગે જિલ્લાના લોકો સાથે વાતચીત કરી હતી. હમણાં જ આપણે અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા અંકિત ચૌહાણ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. મિત્રો, કાર્યક્રમના પ્રારંભમાં આપણે સાંભળી હર્ષદર અહીર અને સાથીઓના સ્વરમાં ભાસ્કર વોરેની આ શબ્દરચના. સંગીતકાર છે ક્ષેમો દરેટિયા.

आशिक के साथ चंदू मिटानी और साथियों ने इस पर में अंगीत साथी राजू गुजराती गीत कार्यक्रम समाप्त थे से प्रसारण आकाशवाणी ने अहमदाबाद वडोदरा राजकोट ने भूज केन्द्र पर से करवा આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 થયા છે. અમારી આ સભા અહીં સમાપ્ત થાય છે. આજ મીટર્સ પર સાંજે 4:58 અમારી બીજી સભાની શરૂઆત થશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: Union Ministers Ashwini Vaishnav and Bhupendra Yadav, along with Uttar Pradesh Chief Minister Yogi Adityanath, laid the foundation stone of the Amber and Ascent K Circuits manufacturing plant in Jewar, Uttar Pradesh today. Speaking on the occasion, Mr. Yadav said, "Today the world is searching for a reliable, democratic and capable manufacturing partner." He added that under the leadership of Prime Minister Narendra Modi, India has emerged as the center of that trust. The Indian Meteorological Department has predicted heavy to very heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim during the next 2 days. The weather agency also forecast heavy rainfall over Bihar, Chhattisgarh, coastal Andhra Pradesh, coastal Karnataka, Tamil Nadu, Puducherry, Kerala, and some parts of northeast India today. In the U.S. Open badminton, India's Devika Sehag and Rohana Chauhan have reached the semifinals in Fullerton, California. Devika caused a major upset, defeating third seed Riko Bungi of Japan in straight games. In football, Egypt have reached the knockout stage of the FIFA World Cup for the first time after a 1-1 draw with Iran in their final Group G match. And with that, we end this news bulletin.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સને ભારતના મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી અને વિઝન મહાસાગરનું મુખ્ય ભાગીદાર ગણાવ્યો. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. સેશલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે વિશ્વભરના કોઈપણ અર્થતંત્રની ક્ષમતા તેના એમએસએમઈ ક્ષેત્રના યોગદાનમાં રહેલી છે. એસઆઈઆર હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય બન્યું. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળે મધ્યપ્રદેશથી સંયુક્ત આરબ અમીરાતમાં જીઆઈ ટેગવાળી રેવા સુંદરજા કેરીની પ્રથમ વેપારી નિકાસ કરી. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પીએમ મોદીના નેતૃત્વ અને ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી. ઈરાન જો યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે તો અમેરિકા લશ્કરી કાર્યવાહીથી જવાબ આપશે તેવી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની ચેતવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં આજે સેના ખાતે શ્રી નિત્ય શાંતિ ભવનનું લોકાર્પણ કરાયું. અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 3 સિંહબાઘના મોત થતાં વન વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા. ભુજ તાલુકાના જાંબુડી ગામની ઉગમણી તરફ આવેલા છછલા તળાવમાં સેંકડો માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05

0: પોતાના હોમ તો તુરત જ પાછા આવી જાવ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવ નોંધાયો છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બને સુરક્ષિત ખેવાયા. આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, આપણે વિરામ પહેલા કિશોર કુમારને સાંભળ્યા. ફિલ્મ હતી પરિચય, જેના ગીતકાર હતા ગુલઝાર અને સંગીતકાર કોણ હતા? સંગીતકાર હતા આર ડી બર્મન. જી હા, સૌથી સફળ સંગીત નિર્દેશકોમાંના એક એવા આર ડી બર્મન સંગીતકાર જેનો આજે જન્મદિવસ છે. તેમના જીવનકાળ દરમિયાન એમણે આપેલો સંગીતનો જાદુ એવો તો ચાલ્યો કે એવું કહી શકાય કે જ્યાં સુધી સંગીત ની દુનિયા છે ત્યાં સુધી બરમંદાનું સંગીત અમર છે. આવો એમનું ખૂબ જ ફેમસ એક ગીત સાંભળીએ. 1942 લવ સ્ટોરી ફિલ્મનું ગીત જેને સ્વર આપ્યો છે કુમાર સાનુએ.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આકાશવાણી કા યે અહેમદાબાદ વડોદરા કેન્દ્ર હૈ. વિકસિત ભારત 2047 પર વિકસિત ભારત સંકલ્પ સંસ્થાન કે સંસ્થાપક પ્રમુખ ઓર આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર મહેશ શર્મા કે સાથ હિતેશ માવાણી કી ભેટ વાર્તા સુનતે હૈં.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 6:15 આપ સિંધીમાં સમાચાર સાંભળશો.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારું વાંચે છે. નમસ્કાર. મોદીનું સેશલ્સ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસની સત્તાવાર મુલાકાતે સેશલ્સ પહોંચ્યા છે. સેશલ્સના એરપોર્ટ પર તેમનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ રૂપે ઢોલ સાથે કચ્છનું પ્રખ્યાત લોકનૃત્ય રજૂ કરાયું હતું. આ અદ્ભુત ક્ષણની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને પ્રધાનમંત્રી મોદીએ ભારત અને સેશલ્સ વચ્ચેના સાંસ્કૃતિક જોડાણની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે આપણા પ્રવાસી ભારતીયોએ વિદેશમાં વસવા છતાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓને જે રીતે જીવંત રાખી છે તે ખરેખર પ્રશંસનીય છે. ગાંધીધામમાં લાંબા સમયથી અટકેલા રાજવી ઓવરબ્રિજના કામને ઝડપથી પૂર્ણ કરવા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મેયર દિવ્યાબેન નાથાણી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ માટે વધારાના 30.63 કરોડની વહીવટી મંજૂરી અર્થે ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ છે. સુરક્ષાદળની જમીનનો કબજો ન મળવાના કારણે આ કામ ખોરંભે ચડ્યું હતું, પરંતુ હવે જમીન પર દિવાલ અને તૂટેલા બેરેક પુનઃ બનાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. જો અન્ય કોઈ વિઘ્ન નહીં નડે તો આગામી 5 મહિનામાં ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે તેવો આશાવાદ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. ભુજ તાલુકાના જાંબુડી ગામના છછલા તળાવ રામ તળાવડી કાલિકાવારો ડેમમાં સેંકડો માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ચિંતા વ્યાપી છે. ઘટનાની ગંભીરતા જોઈ અગ્રણીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. નિષ્ણાતોના મતે ઓક્સિજનની કમી, અતિશય ગરમી કે પ્રદૂષણ આ માટે જવાબદાર હોઈ શકે છે. સ્થાનિકોએ વહીવટીતંત્ર અને વન વિભાગને માછલીઓના મોતના ચોક્કસ કારણો શોધી નક્કર પગલાં ભરવા રજૂઆત કરી છે. કરબલાના શહીદોની યાદમાં કચ્છભરમાં મોહરમ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભુજ, મુંદ્રા, માંડવી, રાપર, માધાપર, અંજાર અને નલિયા સહિતના વિસ્તારોમાં તાજિયા અને સેજના જુલુસ નીકળ્યા હતા. જુલુસમાં ઢોલ નગારા અને કચ્છી ઓસાણીની રમઝટ વચ્ચે હિન્દુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ન્યાજનો લાભ લીધો હતો. સમગ્ર જિલ્લામાં શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિધિવત રીતે તાજિયા ઠારવા સાથે ગઈકાલે મોહરમ પર્વ સંપન્ન થયું હતું. ગુજરાતમાં આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇનના કારણે આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું આગળ વધશે. 1 જુલાઈએ 40 થી 50 કિલોમીટરની ગતિએ વાવાઝોડું ફૂંકાવાની શક્યતા વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે, જ્યારે 2 અને 3 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ની આશંકા છે. બીજી તરફ રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ સ્થિર રહેશે. ગઈકાલે કચ્છના રાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જ્યારે આજે મુંદ્રા શહેર અને નખત્રાણા તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભુજના વ્યસ્ત એવા બસ સ્ટેશન વિસ્તારના ધમધમતા માર્ગ પર એક ખાનગી ટ્રાવેલ્સની બસની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો. બેકાબુ બનેલી બસે માર્ગ પરથી પસાર થતી કાર અને હાથલારી સહિત અન્ય વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કચ્છના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને સ્માર્ટ ટેકનોલોજી સાથે જોડવા ફોકિયા

કેન્દ્ર સરકારના નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ભુજ અને ગાંધીધામમાં રોડ શોનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં કાઉન્સિલના નિષ્ણાતોએ સરકારની ઉદ્યોગોમાં મશીનોના રિયલ ટાઇમ મોનિટરિંગ માટેની યોજના અને તેના હેઠળ મળતી સીમ કીટનું પ્રાયોગિક નિદર્શન કરી રિયલ ટાઇમ મશીન મોનિટરિંગ અને ડેટા વિશ્લેષણ દ્વારા ઉત્પાદન ક્ષમતા વધારવા અંગે માર્ગદર્શન અપાયું હતું. ઉદ્યોગકારોએ જણાવ્યું કે ટકાઉ વિકાસ માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અનિવાર્ય છે. આ રોડ શોમાં કચ્છના આશરે 50 ઉદ્યોગોના 80 જેટલા પ્રતિનિધિઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાયકલના ટાયર સાથે જોડાયેલું પેલું નાનું ઉપકરણ કેવી રીતે ટાયરની ગતિને વીજળીમાં રૂપાંતરિત કરીને લાઇટ ચાલુ કરી દેતું હોય છે? આ કોઈ જાદુ નથી, પરંતુ ભૌતિક વિજ્ઞાનનો એક સચોટ સિદ્ધાંત છે જેને ડાયનેમો તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનની દુનિયામાં એવી ઘણી શોધ થઈ છે જેણે આપણા જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, અને તેમાંનું જ એક મહત્વનું સાધન એટલે ડાયનેમો. ડાયનેમો એક ખાસ પ્રકારનું વિદ્યુત ઉપકરણ છે જે યાંત્રિક ઉર્જાનું સીધા પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટમાં રૂપાંતરણ કરે છે. તો ચાલો યુવા મિત્રો, આજે આપણે ડાયનેમો વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. ડાયનેમો વિજ્ઞાનના પાયાના સિદ્ધાંત ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પર કાર્ય કરે છે, જેનો અર્થ એ છે કે જ્યારે પણ કોઈ વાહક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ આપવામાં આવે ત્યારે તેમાં વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ શોધે વીજળી ઉત્પન્ન કરવાની પદ્ધતિમાં ક્રાંતિ લાવી દીધી. ડાયનેમોની કાર્યપદ્ધતિ પાછળનો શ્રેય મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરાડેને જાય છે, જેમણે આ સિદ્ધાંત દુનિયા સમક્ષ મૂક્યો હતો. ડાયનેમોની અંદરની રચના જોઈએ તો તે મુખ્યત્વે ત્રણ ભાગોનું બનેલું હોય છે, આર્મેચર, ચુંબક અને કોમ્પ્યુટેટર. આર્મેચર એ તાંબાના તારનું ગૂંચડું છે જે ખૂબ ઝડપથી ફરે છે, જ્યારે શક્તિશાળી ચુંબક એક સ્થિર ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડે છે. જ્યારે આ ગૂંચડું આ ચુંબકીય ક્ષેત્રમાં ફરે છે ત્યારે તે ચુંબકીય રેખાઓને કાપે છે, જેના કારણે તારમાં વીજળી વહેવા લાગે છે. આ પ્રક્રિયામાં કોમ્પ્યુટેટર ખૂબ મહત્વનું કામ કરે છે. તે ઉત્પન્ન થયેલા વીજ પ્રવાહને એક જ દિશામાં રાખવાનું કામ કરે છે, જેથી આપણને સ્થિર કરંટ મળી શકે. આ સૂક્ષ્મ છતાં જટિલ પ્રક્રિયા જ ડાયનેમોને કાર્યક્ષમ બનાવે છે. ડાયનેમોનો ઉપયોગ સમયની સાથે બદલાતો રહ્યો છે, જે તેના મહત્વને દર્શાવે છે. જૂના સમયમાં જ્યારે વીજળીનો પુરવઠો આટલો સરળ ન હતો ત્યારે ડાયનેમો સાયકલ સવારો માટે એક આશીર્વાદ સમાન હતું, કારણ કે તે ટાયરના ફરવાની ગતિથી રાત્રિના સમયે પ્રકાશ મેળવવામાં મદદ કરતું. માત્ર સાયકલ જ નહીં પણ ઉદ્યોગોના પ્રારંભિક કાળમાં પણ કારખાનાઓમાં પાવર સ્ટેશન તરીકે પણ ડાયનેમોનો વ્યાપક ઉપયોગ થતો હતો, જે મશીનો ચલાવવા માટે જરૂરી વીજળી પૂરી પાડતું. આ ઉપરાંત ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ વાહનોની બેટરીને ચાર્જ રાખવા માટે વર્ષો સુધી ડાયનેમોનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે આધુનિક સમયમાં તેના સ્થાને ઘણી જગ્યાએ અલ્ટરનેટરે લઈ લીધી છે. છતાં પણ ડાયનેમોએ જે પાયો નાખ્યો હતો તે વિજ્ઞાનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આજે ભલે મોટા પાવર પ્લાન્ટ્સમાં એસી પ્રવાહ આપવા આધુનિક જનરેટરોનો દબદબો હોય, પણ ડાયનેમો અને જનરેટર વચ્ચેના

તફાવતને સમજવો ખૂબ જરૂરી છે. મૂળભૂત રીતે ડાયનેમો આપણને ડાયરેક્ટ કરંટ આપે છે, જ્યારે આધુનિક જનરેટર અલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન કરે છે. આ બંને ઉપકરણોના કાર્ય સિદ્ધાંતો સમાન હોવા છતાં આઉટપુટમાં રહેલો આ તફાવત તેને વિશિષ્ટ બનાવે છે. યુવા મિત્રો, વિજ્ઞાનના ઇતિહાસમાં ડાયનેમો એ માત્ર એક મશીન નથી, પરંતુ તે વીજળીના વ્યાપારી ઉત્પાદન માટેનો પ્રથમ અને સૌથી મહત્વનો પાયો છે. યુવા મિત્રો, રંગો વિશે આપણી એ ધારણા છે કે આપણને જે રંગો દેખાય છે તે આપણી આંખો પર નિર્ભર કરતા હોય છે. સામાન્ય રીતે જે કંઈ પણ રંગો તૈયાર કરવામાં આવે છે તેમાં મોટા ભાગના રંગ કૃત્રિમ કે રાસાયણિક રીતે તૈયાર કરવામાં આવતા હોય છે. એક સમય એવો પણ હતો કે જ્યારે આપણી પાસે ડાય તૈયાર કરવા માટે પ્રાકૃતિક સ્ત્રોતથી રંગના પિગમેન્ટ નીકળતા હતા. જોકે હવે રંગો મેળવવા કે બનાવવા ખૂબ જ સરળ છે. તો ચાલો યુવા મિત્રો, આજે રંગોના ઇતિહાસ વિશે વિગતે જાણીએ. યુવા મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે હાર્વર્ડ ખાતે એક પિગમેન્ટ લાઇબ્રેરી એટલે કે રંગ દ્રવ્યની લાઇબ્રેરી પણ આવેલી છે, જેમાં દુર્લભ રંગોના કેટલાક સ્ત્રોત્ર જોવા મળે છે, જેમાં કેટલાક સ્ત્રોત્ર મિશ્રના મમીઓ, ઝેરીલી ધાતુઓ અને હાલમાં વિલુપ્ત થયેલા કીડા મકોડામાંથી બનાવવામાં આવેલા છે. આ પિગમેન્ટ લાઇબ્રેરીમાં 2500 કરતાં પણ વધુ રંગોના નમૂનાઓ રાખવામાં આવ્યા છે, જેમાં સિન્થેટિક અલ્ટ્રામરીન, મમી બ્રાઉન, બ્રાઝિલ વુડ, એન્ટાટોટ, ડ્રેગન્સ બ્લડ અને એમરાલ્ડ ગ્રીન જેવા દુર્લભ રંગો પણ જોવા મળે છે. નોંધનીય છે કે એડવર્ડ ફોર્બ્સે 1909 થી લઈને 1944 સુધી હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં ફોક આર્ટ મ્યુઝિયમના ઇતિહાસકાર અને નિર્દેશક તરીકે કાર્ય કર્યું હતું. તેમણે શાસ્ત્રીય ઇતાલવી ચિત્રોને પ્રમાણિત કરવા માટે રંગોના પિગમેન્ટને એકત્ર કરવા માટે દુનિયાભરની યાત્રા કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે આ સંગ્રહનો ઉપયોગ ખાસ કરીને વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે કરવામાં આવે છે, જે ખાસ કરીને સ્ટાન્ડર્ડ પિગમેન્ટની સાથે સરખાવવામાં વિશેષ મદદ કરે છે. આ રંગો કે રંગ દ્રવ્ય માટે પણ ફોરેન્સિક સાયન્સ પર આધારિત ઉપકરણોની મદદ લેવામાં આવે છે. યુવા મિત્રો, અહીં મને મનમાં એક પ્રશ્ન થાય છે, જે કદાચ તમને પણ થતો હશે, કે પાણીનો પણ કોઈ રંગ હોય? ચાલો હવે તેના વિશે જાણીએ. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે પાણી રંગહીન હોય છે, પરંતુ વિજ્ઞાન એવું જણાવે છે કે શુદ્ધ પાણી રંગહીન હોતું નથી. તેનો રંગ હળવો વાદળી હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે હિમ નદીઓમાં બરફમાં વાદળી રંગ સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે હિમ નદી ઉપર ગ્લેશિયરમાં વધુ ઘનીકરણ જોવા મળે છે અને તેમાં હવાના પરપોટા પણ હોતા નથી. સાથે સાથે તે વધુમાં વધુ દબાણને આધીન પણ હોય છે. કુદરતી વાતાવરણમાં શુદ્ધ પાણી મળવું લગભગ અશક્ય છે. તેથી કેટલાક રાસાયણિક અવશેષ, પરાવર્તન કે અન્ય કારણસર તેના રંગમાં ફેરફાર જોવા મળે છે. આવી ફિલ્ટરિંગ અને શુદ્ધિકરણ પછી તે પાણીનો રંગ હળવો વાદળી થઈ જાય છે. યુવા મિત્રો, તમને એ ખબર છે કે વર્ષો પહેલાં એવું જ માનવામાં આવતું કે પર્પલ રંગ શાહી રંગનું પ્રતીક છે. ત્યારે રંગો માટે પ્રાકૃતિક રંગો પર નિર્ભર થવું પડતું હતું. એ સમયે સમુદ્રી ગોકળ ગાયમાંથી પર્પલ રંગ કાઢવામાં આવતો હતો. આ સમયે પર્પલ રંગ નીકળવો અને તેનું ઉત્પાદન કરવા માટે ઘણો ખર્ચ થતો હતો. તેથી આ રંગ માત્ર રાજાઓ અને ઉચ્ચ ધનાઢ્ય વર્ગ જ ખરીદી શકતા હતા. વર્ષો પહેલાં 1 ગ્રામ પર્પલ રંગ બનાવવા માટે અંદાજિત 9000થી પણ વધુ સમુદ્રી ગોકળ ગાયનો ઉપયોગ કરવામાં આવતો હતો. આશ્ચર્યની વાત એ છે કે વર્ષો પહેલાં પર્પલ રંગને રોયલ્ટી, શક્તિ અને ધન સાથે જોડવામાં આવતો હતો. મહારાણી એલિઝાબેથ પ્રથમના સમયગાળામાં માત્ર શાહી પરિવાર અને તેમના નજીકના અંગત સભ્યોને છોડીને તમામ લોકો માટે આ રંગ પહેરવા કે વાપરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. બીજી તરફ આ રંગથી બનેલા કપડાં એટલા મોંઘા હતા કે તેને શાસકો જ ખરીદી શકતા હતા. આ રંગ દુર્લભ અને મોંઘો હોવાના કારણસર રોમ, મિશ્ર અને અન્ય શાહી વર્ગો માટે તે વિશિષ્ટ સાબિત થયો હતો. આ રંગને સમ્રાટ, રાજા રાણીઓ અને ખાસ કરીને તેમના સંતાનો માટે વિશેષ રીતે પસંદ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પર્પલ રંગ પણ આધ્યાત્મિકતા અને પવિત્રતા માટે ઉપયોગમાં લેવાય છે.
જોકે સમયાંતરે એટલે કે 1865 બાદ રાસાયણિક વૈજ્ઞાનિક વિલિયમ પાર્કિને ભૂલથી એક સિન્થેટિક પર્પલ રંગનું સંયોજન બનાવી દીધું, જેથી આગળ જતાં આ રંગ સૌ કોઈ માટે સુલભ અને સરળ બની ગયો.

હતો. તો યુવા મિત્રો, આ હતો રંગોનો સમૃદ્ધ ઇતિહાસ. અને હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ રાબતાનું ગીત એક વારિયા, જેને સ્વરબદ્ધ કર્યું છે અરિજીત સિંહે. આ ગીતનું લેખન કર્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, બધાએ બાળપણથી જ શાળામાં એવું શીખ્યું હશે કે આપણા સૌર્યમંડળમાં સૂર્યની આસપાસ ફરતા કુલ 9 ગ્રહો છે, જેમાં પ્લુટોનું નામ સૌથી છેલ્લે અને દૂરના ગ્રહ તરીકે લેવામાં આવે છે. પરંતુ આજથી 20 વર્ષ પહેલાં, એટલે કે વર્ષ 2006માં એક એવી વૈજ્ઞાનિક ઘટના બની જેના કારણે પ્લુટોને વામન ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન થશે કે પ્લુટોએ એવી શું ભૂલ કરી, કેમ આટલા વર્ષો સુધી ઓળખાતા આ ગ્રહને અચાનક વામન ગ્રહનું નામ આપી દેવામાં આવ્યું? ચાલો તેના વિશે જાણીએ. કોઈ પણ અવકાશી પદાર્થને સંપૂર્ણ ગ્રહ કહેવા માટે વૈજ્ઞાનિકોએ અમુક ચોક્કસ નિયમો બનાવ્યા છે, જેમાં પ્લુટો નિષ્ફળ સાબિત થયો. મુખ્ય 3 શરતો પૈકીની પહેલી 2 શરત, એટલે કે સૂર્યની આસપાસ ફરવું અને પોતાનું ગુરુત્વાકર્ષણ હોવું, તે પ્લુટો પૂરું કરે છે. પરંતુ ત્રીજી અને સૌથી મહત્વની શરત એ છે કે આ ગ્રહે પોતાની ભ્રમણકક્ષા, એટલે કે રસ્તો, એકદમ સાફ રાખવો પડે. એટલે કે તેની આસપાસના વિસ્તારમાં અન્ય કોઈ મોટા અવકાશી પદાર્થો ન હોવા જોઈએ. પ્લુટો જે વિસ્તારમાં ફરે છે ત્યાં કુઈપર બેલ્ટ નામનો એક એવો પટ્ટો છે, જ્યાં હજારોની સંખ્યામાં નાના મોટા બરફના પથ્થરો અને અન્ય અવકાશી પદાર્થો વસેલા છે. પ્લુટોનું કદ એટલું નાનું અને તેનું ગુરુત્વાકર્ષણ એટલું મર્યાદિત છે કે તે આ વિસ્તારમાંથી અન્ય પદાર્થને હટાવી શકતો નથી, અને આ જ કારણસર વૈજ્ઞાનિકોએ તેને વામન ગ્રહ, એટલે કે ડ્વાર્ક પ્લાનેટ તરીકે જાહેર કર્યો છે. વામન ગ્રહનો અર્થ એવો નથી કે પ્લુટોનું મહત્વ ઓછું થઈ ગયું, પરંતુ તે એક એવી શ્રેણી છે જેમાં અવકાશી પદાર્થોને રાખવામાં આવ્યા છે. આ ફેરફારથી વૈજ્ઞાનિકોએ એ સમજવામાં મદદ મળી કે આપણું સૌર્યમંડળ કેટલું વિશાળ છે અને તેમાં પ્લુટો જેવા અનેક નાના ગ્રહો છુપાયેલા છે. વાસ્તવમાં પ્લુટોનું કદ તો એટલું નાનું છે કે તે આપણા ચંદ્ર કરતાં પણ નાનો છે, જે પહેલાં ટેલિસ્કોપની મર્યાદાઓના કારણે આપણને મોટી વસ્તુ તરીકે દેખાતો હતો. આજે આપણે જાણીએ છીએ કે પ્લુટો એકલો નથી, તેની સાથે એરિસ, સિરીઝ અને મેગ્ઝેક જેવા બીજા અનેક ઘણા નાના વામન ગ્રહો અવકાશમાં અસ્તિત્વ ધરાવે છે. વૈજ્ઞાનિકો માટે પ્લુટો આજે પણ એક રહસ્યમય અભ્યાસનો વિષય છે, જેના પરથી આપણે સૌર્યમંડળની ઉત્પત્તિ વિશે ઘણી મહત્વની માહિતી પ્રાપ્ત કરી શકીએ. યુવા મિત્રો, પ્લુટો ભલે હવે નાનો હોય, પણ તે હંમેશા આપણા સૌર્યમંડળનું એક અભિન્ન અંગ તો સાબિત થયું જ છે. વિજ્ઞાનનો નિયમ છે કે જેમ જેમ આપણે વધુ શોધ કરીએ તેમ તેમ આપણી જાણકારીમાં સુધારો થતો જાય છે, અને આપણી જૂની માન્યતાઓને બદલીને સત્ય સ્વીકારીએ છીએ તો આપણે કંઈક નવું જાણી શકીએ. પ્લુટોની આ સફર આપણને શીખવે છે કે કોઈ પણ વસ્તુનું નામ કે પદ ક્યારેય મહત્વનું હોતું નથી, પણ તેનું કુદરતી અસ્તિત્વ અને તેમાંથી મળતું જ્ઞાન એ વધુ કિંમતી છે. યુવા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષો આપણા મિત્રો છે, કારણ કે તે આપણને જીવવા માટે જરૂરી એવો ઓક્સિજન આપે છે. પણ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે આપણી આસપાસના અનેક વૃક્ષોમાંથી કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે? ચાલો આપણે તેના વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. સામાન્ય રીતે લોકો પીપળાના ઝાડને સૌથી વધુ ઓક્સિજન આપતું વૃક્ષ માને છે, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ વાત સાચી છે. પીપળાનું ઝાડ અન્ય વૃક્ષોની સરખામણીમાં ખૂબ જ વિશિષ્ટ છે, કારણ કે તે રાત્રિના સમયે પણ ઓક્સિજન મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં CAM, એટલે કે ફોટોસિન્થેસિસ કહેવામાં આવે છે. મોટાભાગના વૃક્ષો રાત્રે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, પરંતુ પીપળો એક જ એવું અદ્ભુત વૃક્ષ છે જે દિવસની સાથે રાત્રે પણ વાતાવરણ

ને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે પ્રાચીન સમયથી આપણી સંસ્કૃતિમાં પીપળાના વૃક્ષને પૂજનીય અને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. પીપળા ઉપરાંત વડ અને લીમડો પણ ખૂબ જ સક્રિય રીતે ઓક્સિજન આપવામાં મદદરૂપ થાય છે. વડનું ઝાડ વિશાળ હોવાના કારણે તે મોટા પ્રમાણમાં વાયુનું શુદ્ધિકરણ કરે છે, અને લીમડો તો એન્ટીબેક્ટેરિયલ ગુણો માટે જાણીતો છે, જે હવામાં રહેલા પ્રદૂષણને દૂર કરીને ઓક્સિજનના સ્તરને સુધારવામાં મદદ કરે છે. જો કે પીપળાની વિશેષતા એ છે કે તે પોતાના આયુષ્યની મર્યાદા દરમિયાન હજારો ટન ઓક્સિજન આપણને આપે છે. આ વૃક્ષો આપણી આસપાસ હોવા એટલે કુદરતી ઓક્સિજન પાર્લરમાં રહેવા જેવું છે, જે આપણા ફેફસા અને માનસિક સ્વાસ્થ્ય માટે એક વરદાન સમાન છે. તો યુવા મિત્રો, આજે આપણે જાણ્યું કે કેવી રીતે પીપળા જેવા વૃક્ષો આપણને નિસ્વાર્થ ભાવે જીવનનો આધાર પૂરો પાડે છે. જો આપણે આપણું સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય અને આવનારી પેઢીને પ્રદૂષણ મુક્ત હવા આપવી હોય તો વધુમાં વધુ આવા વૃક્ષો વાવવાની અને તેની જાળવણી કરવાનો સંકલ્પ લેવો પડશે. એક વૃક્ષ વાવવું એ માત્ર છોડ વાવવા જેવું નથી, પણ લાખો જીવોને ઓક્સિજન આપવાનું એક મોટું પુણ્યનું કામ છે. આ સુંદર વાતની સાથે હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ મુબારકાનું ગીત હવા હવા, જેને સ્વરબદ્ધ કર્યું છે મીકા સિંહ અને પ્રકૃતિ કક્કડે. આ ગીતનું લેખન કર્યું છે કુમારે અને તેને સંગીતબદ્ધ કર્યું છે ગૌરવ રોશીને. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

સ્વાગત કરાયું. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં સહકારિતા આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો. સેશલ્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારીને સમર્થન આપ્યું. SIR હેઠળ મતગણતરી ફોર્મનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મિઝોરમ પ્રથમ રાજ્ય બન્યું. કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળે મધ્યપ્રદેશથી સંયુક્ત આરબ અમીરાતમાં GI ટેગવાળી રેવા સુંદરજા કેરીની પ્રથમ વેપારી નિકાસ કરી. ભારતે પરમાણુ રિએક્ટરમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવી. ઈરાન જો યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે તો અમેરિકા લશ્કરી કાર્યવાહીથી જવાબ આપશે તેવી ઉપરાષ્ટ્રપતિ JD વાન્સની ચેતવણી. અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 3 સિંહબારના મોત થતાં વન વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા. ભુજ તાલુકાના જાંબુડી ગામની ઉગમણી તરફ આવેલા છછલા તળાવમાં સેંકડો માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું. ગાંધીધામમાં રાજવી ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. નશીલા પદાર્થો સામે જનજાગૃતિ ફેલાવવા ભુજમાં ગઈકાલે યોજાયેલી વોકેથોનમાં વિદ્યાર્થીઓ, BSF અને પોલીસ કર્મચારીઓ જોડાયા. કરબલાના મેદાનમાં કુરબાની આપનાર શહીદોના માનમાં મુસ્લિમ સમાજ દ્વારા કચ્છભરમાં મોહરમ પર્વ મનાવાયું. કચ્છમાં 680 કરોડના ખર્ચે આકાર લઈ રહેલા ભુજ ભચાઉ હાઈસ્પીડ કોરિડોરનું 55% કામ પૂર્ણ. જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી. મુખ્ય સમાચાર પૂરા થયા.

મિત્રો, આ સાથે જ ગઝલનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. મુંબઈ પોરબંદર કેશોદ અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સેમીફાઇનલનો મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ પહેલથી ટુ વ્હીલર, રિક્ષા અને ફોર વ્હીલર ચલાવતા દેશના લાખો વાહન ચાલકોને ખાનગી કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે.
1: અલગ અલગ પ્રકાર કી કંપનીઓ આઈ ઓર કંપનીઓને અલગ અલગ પ્રકાર કે એપ બનાકર કિરાયે કી ટેક્સી કે લિયે, ટેક્સી કે વો લોગ ડ્રાઈવર કહેતે હૈ, મેં સારથી કહેતા હું, દોનો મે કન્સેપ્ટ કા અંતર યહી હૈ. વો સારથી કો ડ્રાઈવર માનતે હૈ, હમ ડ્રાઈવર કો સારથી માનતે હૈ, એ દોનો સેવાઓ કે બીચ કા અંતર હૈ.
0: શ્રી શાહે જણાવ્યું, આજે દેશભરમાં 7 લાખથી વધુ સારથીઓ 100 રૂપિયા શેર સાથે ભારત ટેક્સીના સહમાલિક બન્યા છે.
1: ભારત ટેક્સી બનને કા સબસે પહેલા કારણ હૈ કી હમારે સારથીઓ કા ઓર હમારે ગ્રાહકો કા કિસી કા ભી શોષણ ન હો, એ સબસે પહેલા કારણ. દૂસરા, સારથી કા સન્માન હો, વો એપ પર રજિસ્ટ્રેશન કે લિયે મોહતાજ નહીં હૈ. આજ મેં ગર્વ સે કહેતા હું, ભારત ટેક્સી કે સાથ જુડે હુએ 7 લાખ સાથી ભારત ટેક્સી કે માલિક હૈ, શેર હોલ્ડર.
0: તેમણે ઉમેર્યું, આગામી 2 વર્ષમાં ભારત ટેક્સી દેશના 500થી વધુ શહેરોમાં શરૂ કરાશે. આજે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 14 પ્રમુખ શહેરોમાં ભારત ટેક્સી સેવા શરૂ થઈ છે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજી, જેમાં તેમણે ખેડૂતોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા, દરેક ખેડૂતને ઓછામાં ઓછા 2 પશુધન પૂરા પાડવાનું સૂચન કર્યું. તેઓ આજે અમદાવાદના શાહીબાગ ખાતે સહકાર અને સંગઠન સાથે ગાંધીનગરમાં સામૂહિક વૃક્ષારોપણના કાર્યોની સમીક્ષા કરશે. ત્યારબાદ રાણીપ ખાતે સાબરમતી વિધાનસભા વિસ્તારના લોકદરબારમાં હાજરી આપશે. આવતીકાલે શ્રી ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. આ પહેલા તેઓ અમદાવાદના ચાંદલોડિયામાં સાબરમતી વિધાનસભાના બુથ અધ્યક્ષો અને શક્તિ કેન્દ્રના પ્રભારીની ચિંતન શિબિરમાં હાજરી આપશે. નાગરિક સુરક્ષા અને સુદૃઢ શહેરી પરિવહન માટે ગુજરાત પોલીસે આજે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી સાથે સમજૂતી કરાર MOU કર્યા છે. આ કરાર અંતર્ગત મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે એપ્લિકેશનમાં SOS સિસ્ટમ સક્રિય કરાય છે. આ સિસ્ટમ ગુજરાત પોલીસના કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી રહેશે, જેથી ઇમરજન્સી સમયે તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય. તે ઉપરાંત ભારત ટેક્સી હેઠળ જોડાતા તમામ વાહન ચાલકોનું ગુજરાત પોલીસ દ્વારા વેરિફિકેશન કરાશે, જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણીના કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરાશે. એલાયન્સ એરની મુંબઈ પોરબંદર કેશોદ અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ થયો છે. નવી વિમાન સેવાના પ્રારંભ નિમિત્તે આજે પોરબંદર હવાઈ મથક ખાતે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પ્રથમ ફ્લાઇટનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું, આ સેવા શરૂ થતાં પોરબંદરના ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન અને રોકાણ જેવા વિવિધ ક્ષેત્રોની નવી દિશા મળશે.
2: આ સરકારી એરલાઇન્સ છે. એ એરલાઇન્સ અઠવાડિયાની અંદર 2 વખત મુંબઈ માટે અને અમદાવાદ માટે સેવાઓ શરૂ થઈ છે, અને એને કારણે પોરબંદરની અંદર જે ટુરિસ્ટ આવતા હોય, વેપારીઓ કે ધંધા રોજગાર માટે લોકો આવતા હોય, અહીંયા એ સિવાય આપણા ડિફેન્સના ઇન્સ્ટોલેશન પણ છે, એ અધિકારીઓ માટે પણ આવવા જવા માટે ખૂબ સુગમતા રહેશે અને એ દ્વારા પોરબંદરનો વિકાસ થશે.
0: એલાયન્સ એર દ્વારા શરૂ કરાયેલી આ સેવા મુંબઈથી પોરબંદર, પોરબંદરથી કેશોદ, કેશોદથી અમદાવાદ, તેમજ પરત અમદાવાદથી કેશોદ, કેશોદથી પોરબંદર અને પોરબંદરથી મુંબઈ સુધી સંચાલિત થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abidને ફોલો કરશો. અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના ખોરાકના જથ્થાની ગેરકાયદે હેરફેરીના મામલે ચાર શખ્સ સામે ગુનો નોંધાયો છે. ત્રણ દિવસ પહેલા મોડાસા તાલુકાના સાકરીયા નજીક વાહનમાંથી બાળશક્તિના અલગ અલગ પોષણના પેકેટ મળી આવ્યા હતા, જે મામલે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ કરાઈ હોવાનું નાયબ પોલીસ અધિક્ષક જેડી વાઘેલાએ જણાવ્યું.
3: આઈસીડીએસના ફરગુનીબેન કાંતિભાઈ ચૌહાણ નાવે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે, જેની અંદર આજે ટાટા લોડિંગ ગાડી હતા એના ચાલક છે શાહરૂખ કાલુસા દિવાન રહેવાસી લાલપુર હિંમતનગર તથા ઝાકીર સિંધી અને ઝાકીર મેમણ તથા ખાનપુર ગોડાઉનના જે સંચાલક છે એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલા છે અને ગુનાની તપાસ છે એ હાલ ચાલુમાં છે.
0: ભરૂચ જિલ્લાના કેલોદ નજીક ટ્રેલર પાછળ વાન ઘૂસી જતા માતા અને પુત્રનું ઘટના સ્થળે મોત થયું છે. દ્વારકાથી દર્શન કરીને સુરત પરત ફરી રહેલા એક પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં ગેરકાયદેસર ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતા છ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. આજે સવારે 9:30 આસપાસ પ્રચંડ વિસ્ફોટ થતા ફેક્ટરીની આખી ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થાનિકોની મદદથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ જણાવ્યું કે ગંભીર ઇજાગ્રસ્ત બે શ્રમિકોને વધુ સારવાર માટે નડિયાદ અને અમદાવાદની હોસ્પિટલોમાં ખસેડાયા છે. વલસાડ જિલ્લાના નાના પોંઢાના કુટલી ગામે આદિજાતિ મંત્રી નરેશ પટેલે નવનિર્મિત કન્યા છાત્રાલય અને પુનઃનિર્મિત શાળા પરિસરનું લોકાર્પણ કર્યું. શ્રી પટેલે કહ્યું કે આદિવાસીની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે શિક્ષણને પ્રાધાન્ય આપવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે. સરકારના અનેક પ્રયાસોથી હવે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો માત્ર 1% રહ્યો છે, જેને 0% કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રયત્નશીલ છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 2 અને 3 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની નહીવત શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું.
4: आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और डे 5 के लिए थंडर स्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40-50 km/h के आसपास रहने का पूर्वानुमान है और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डोंग डिस्ट्रिक्ट शामिल है.
0: અમદાવાદમાં ચાલી રહેલી એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે નિર્ણાયક સેમીફાઇનલ મુકાબલાઓ રમાઈ રહ્યા છે. પ્રથમ સેમીફાઇનલમાં કોરિયાએ બેરીને 3-1 હરાવી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે, જ્યારે બીજી સેમીફાઇનલ યજમાન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે રમાઈ રહી છે. આ મેચની વિજેતા ટીમ રવિવારે યોજાનારી ફાઇનલમાં કોરિયાનો સામનો કરશે, જ્યારે હારનારી ટીમ બેરીન સામે ત્રીજા સ્થાન માટેની મેચ રમશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જૂનાગઢમાં નવા આધાર કેન્દ્રનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે વિશ્વસનીય ડિજિટલ ઓળખ સેવાના પ્રદાનને વધુ મજબૂત બનાવશે. સાંસદ રાજેશ ચુડાસમાએ આ નાગરિક સુવિધા કેન્દ્રનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે આ કેન્દ્ર અઠવાડિયાના 7 દિવસ કાર્યરત રહેશે, જે નામ નોંધણી, 5-17 વર્ષના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ, વસ્તી વિષયક સુધારાઓ અને ઓન સાઇટ ફરિયાદ નિવારણ માટે કાર્યરત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. મુંબઈ, પોરબંદર, કેશોદ, અમદાવાદ વિમાન સેવાનો આજથી પ્રારંભ. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સેમીફાઇનલમાં મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: જીજાભાઈ મંજુબેન જીવીબેન ને હૌ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ
1: એ રામ રામ છે કાનજીભાઈ સૌજીભાઈ હિતુભાઈ પશાભાઈ વાલીબેન રસીલાબેન ને હૌ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ
2: એ રામ રામ અટલબેન
3: રામ રામ કાનન રામ રામ
2: કેમ છો
3: બસ જો મજા મજા છે
2: એમ ને આપણે સામાન્ય રીતે ચોરે મળતા હોઈએ ને તો આપણે સરસ સરસ ખેડૂતોને મળીએ ખેડૂતો અલગ અલગ પાક છે એની ખેતી કરતા હોય એની જાણકારી મેળવીએ એમના ગામ વિશે જાણીએ પણ ઘણી વખત આપણને એવો વિચાર આવે કે બધા જ જ્યારે એક લાઈનમાં ચાલતા હોય ત્યારે જો આપણે થોડાક અલગ કઈક ચાલવાની કોશિશ કરીએ ને તો આપણા માટે તો સ્વાભાવિક જ છે કે એ સાહસ હોય પણ અન્ય લોકો છે ને એને હાસ્યાસ્પદ ગણતા હોય.
3: હા, એટલે ઘણી વાર છે ને આપણે જેને અંગ્રેજીમાં કહીએ છીએ આઉટ ઓફ બોક્સ એવું વિચારવા વાળા લોકો છે ને એને શરૂઆતમાં લોકો સ્વીકારતા નથી.
2: હા, ચોક્કસ.
3: અને પછી જેમ જેમ તમે હિંમત કરો, આગળ વધો, લોકોની વાતોને અવગણો અને પછી તમે સફળતા મેળવો ને તો પછી લોકો તમને સરાહે કે હા હું ભાઈ બરાબર કર્યું તે.
2: હા, એટલે આજે છે ને એવી જ એક વાત છે. આપણને બધાને અનુભવ છે કે આપણે જયારે કોઈ પણ શાક બકાલું ખરીદીએ ને તો આપણને લીમડાની 3-4 ડાળીઓ મફતમાં આવતી હોય.
3: હા, અને એ તો આપણો અધિકાર છે એમ લાગે આપણને.
2: ધારો કે ભૂલી જાય ને તો આપણે સામેથી માગીએ કે લીમડો નાખો એમ. તો એવો જે મીઠો લીમડો છે ને એની ખેતી કરતા દંપતીને મળવાનું છે અને મીઠા લીમડાની ખેતીમાં પણ કેટલું થઈ શકે એના વિશે આપણે જાણવાનું છે. તો સણોસરા ગામેથી અશ્વિનભાઈ લીંબાસિયા અને સુમિતાબેન લીંબાસિયા આવી ગયા છે ગામના ચોરે. બંને હાજર છે તો પહેલા તો આપણે એમનું સ્વાગત કરીએ અને કહીએ રામ રામ રામ રામ. અશ્વિનભાઈ, સૌથી પહેલા તો અમને થોડીક માહિતી તમારા ગામ વિશે આપો કે સણોસરા ગામ કેવડુક છે અને ત્યાં ખેતીનો વ્યવસાય છે તો એમાં કયા કયા પાક લેવાય છે.

0: છે.
1: મારું ગામ રાજકોટ તાલુકાનો સણોસરા જિલ્લો રાજકોટ છે. આશરે 3-4 હજાર ની વસ્તી ધરાવતું ગામ છે. ગૌરવની વાત એ થાય કે અમારે એક પણ સમાજમાં અત્યારે આડાવડા કોઈના પોલીસ કેસ કે ફરિયાદ નથી. હળીમળીને બધા રહી
0: છીએ.
1: નાનું ગામ છે, હું અત્યારે ભી ગામ સણોસરા જ રહું છું.
0: અચ્છા.
1: અને સણોસરા રહીને બીજાથી કંઈક અલગ કરવા માટે હું નાનપણથી મારા ફાધરે મને એવા સંસ્કાર આપ્યા હતા કે બધા કરે એવું કરવા કરતા કંઈક અલગ કરી એમ.
0: એટલે
1: 2000 થી મેં મીઠા લીમડાની ખેતી કરવા માટે મારા ફાધરે મને સૂચન કર્યું હતું. તો અત્યાર સુધીમાં ધીમે ધીમે શરૂઆતમાં અમે 4-5 વીઘાથી શરૂઆત કરી. અત્યારે અમારી પાસે 25 વીઘાનો મીઠો લીમડો છે.
2: તો તમારી કુલ જમીન કેટલી છે?
1: મારે 50 વીઘા મારા ફાધરને ભાગમાં મારે આવી છે. 50-50 પાણી વાળી જમીન છે, જેમાં અડધામાં અમે લીમડો વાવેલો છે ઓલરેડી, અને અડધામાં અમે મગફળી અને કપાસના અન્ય વસ્તુ વાવી છે.
0: અચ્છા. તો અશ્વિનભાઈ, તમે જે ખેતી તરફ આવ્યા છો, તો ખેતી છે એ તમે ઓર્ગેનિક ખેતી પહેલેથી કરો છો કે કેમિકલ વાળી કરતા?
1: પહેલેથી તો ઓર્ગેનિક નહોતા કરતા, પણ ધીમે ધીમે કેમિકલ અને રસાયણના ભાવ, એની આડઅસર અને આડેધડ બધા ઉપયોગ કરતા હતા અને સાઈડ ઇફેક્ટ હોવાથી અત્યારે બધી બી કેમિકલ ની નથી કરતા, પણ અડધી કેમિકલ અડધી ગૌમૂત્ર છાશ જીવામૃત આવું બધું કરી અને જેવું મને એમ કે સમાજને કે ગામને કે જિલ્લાને અમે સારી વસ્તુ દઈ એવો અમારો નાનપણથી એવો આગ્રહ છે કે સારી વસ્તુ આપીએ, શક્ય હોય એટલે કેમિકલ વગર.
0: કારણ
1: કે મીઠો લીમડો છે એ સીધો બધી નમકીનમાં કે દરેક ફરસાણમાં જાય છે, એટલે આટકતરી રીતે નહીં, સીધી લીટી આપણે સીધું જ આપણા પેટમાં અમે દઈ છીએ એવું થાય છે.
2: બરાબર.
1: માટે અમે મીઠા લીમડા માટે ફૂલ હાઇજેનિક અને સાફ સફાઈમાં અમે ધ્યાન રાખીએ છીએ કે કોઈ વસ્તુ અમારી એમાં તીરખી ખરાબ પાન કાંઈ ન હોય જાય, એના માટે અમે બહુ વ્યવસ્થિત ખેતી કરીને ધ્યાન રાખીએ.
2: તો અત્યારે તમારી પાસે માનવ શ્રમ કેટલું છે, કેટલા માણસો રાખ્યા છે?
1: માનવમાં તો શું છે, અમારી પાસે 30 થી પણ વધારે લેડીઝ છે.
2: અચ્છા.
1: પણ ગૌરવની વાત બેન એ થાય કે સિનિયર સિટીઝન કે જેને રફ ભાષામાં કંઈક મોટી ઉંમરના
2: વડીલ
1: કે જેને ઘરે એની કિંમત છે કે નહીં એમ આપણે ના કહી શકીએ, પણ આમ અવેજીમાં છે કે સ્પેરવીલ જેને એ મારી ઘરે એવી મોટી ઉંમરના માજી બધે આવે છે, એ હું એને કટિંગ માટે 9 રૂપિયા પર કેજી આપું છું લીમડાના પત્તા તોડવા માટે.
2: અચ્છા.
1: એ જેથી કરીને એ મોટી ઉંમરની લેડીઝોને નાના બી બેનું દીકરી બધી આવે છે એ પર કેજી 9 રૂપિયા આપું છું, જેથી સિનિયર સિટીઝન 400 થી પ્લસ કામ કરીને ઘરે જાય છે એ જેને રફ ભાષામાં ડોસી કહેતા તેને અત્યારે મમ્મી કહેવા માંડ્યા.
2: હવે સુમિતાબેનને પૂછીએ કે સુમિતાબેન, આપનું પિયર ક્યાં અને અહીંયા આવ્યા ત્યારે કેવી ખેતી થતી હતી અને હવે કેવી ખેતી થાય છે?
3: મારું પિયર કુવાડવા છે, પછી સણોસરા આવ્યા, પછી રિયલ અમે પહેલાં તો મગફળીને એવું આવતા, પછી મારા મેરજ થયા ત્યારથી અમે લીમડો વાવ્યો,
2: અને પછી લીમડો વાવ્યો ત્યારે કઈ આસપાસ લોકોએ કઈ વાત કરી કે ભાઈ આ શું વાવો છો મફત વાવાતી વસ્તુ?
3: બધાય મજાક ઉડાડે ને બેન, 2-5 વર્ષ તો અમારે પેલા એમાં ઉપજ જ ન આવે. અત્યારે તો ડ્રીપની નાવી સંશોધન થઈ ગયું વૈજ્ઞાનિક, એટલે ડ્રીપમાં થઈ જાય, ત્યારે તો 3 મહિના સુધી તો પેલા લીમડો ઉગે જ
2: નહીં,
1: એને
3: ઉગવા માટે વાર લાગે.
2: તો આપણે અશ્વિનભાઈ પૂછીએ કે અશ્વિનભાઈ, આના રોપા ક્યાંથી લાવ્યા? પછી લીમડા ઘણા પ્રકારના આવે છે, એની પસંદગી કેવી રીતે?
1: એમાં એને કહું બેન તમને કે આની કોઈ એગ્રીકલ્ચર વિભાગમાં જે કોઈ એનું સ્થાન નથી. બીજું કે ઘણી વખત હું જાહેર સભામાં કે એગ્રીકલ્ચરના મીટિંગમાં ગયો હોય તો ક્યારે એવી લીમડાની હજી એવું ક્યાંય એને પ્રાધાન્ય એવું નથી આપ્યું કે આને બાગાયતમાં લેવું, આને જંગલ ખાતામાં લેવું, આને એગ્રીકલ્ચરમાં લેવું, એવું હજી ક્યારે આપ્યું નથી. પણ જે વાડીઓમાં કોઈ લીમડા હોય એની અંદર લીંબોરી આવે, એ લીંબોરી લઈને અમે વાવેલી છે ગોતી, એટલે કોઈ આને બજારમાંથી પૈસા દેતા
3: મળે નહીં.
1: એ ધીમે ધીમે શરૂઆત કરી છે 4 વીઘાથી,
2: એટલે તમે નર્સરી તૈયાર કરી.
1: પછી ધીમે ધીમે એ કર્યું છે, આના માટે અમે ઘણી રાહ જોઈ.
0: પણ તમે જયારે આમ વિચાર્યું કે મારે મીઠા લીમડાની ખેતી કરવી છે ત્યારે તમારા મગજમાં શું હતું કે એનું શું કરીશું?
1: એમાં હું છે, મારા ફાધરના ભાઈ જારિયા છે, જારિયા એટલે થોડુંક મીઠા લીમડાનું પહેલેથી થોડુંક વાવેતર કરતા, તો એ કે અમે વાવી હતી કે અમે થોડુંક પાણી હોય ને તો વાવી દઈશું. એટલે પછી મારા ફાધર કે થોડોક ચાલુ કરો વાવો એમ, તો કે થોડો હું વાવે, એટલે અમે જમીન તો જાજી હતી એટલે સીધો પેલા હે ને 5 વીઘા વાવીને શરૂઆત કરી. તો શરૂઆતમાં સગાવાલા નાનતેન આવે કે શેનું ખેતી કરો, તો આપણે એમ કે લીમડો, તો એવું મોઢું નાનતેન કરી તો બજારમાં મફત મળે, તો આપણને સ્વાગત કે સારા વિચાર આવ

0: વખત નાસીક વાસ થવાનો વિચાર જાજા આવતા કે સમાજ આપણને ગાંઠનું એમ કે મીઠો લીમડો વાવ્યો છે એમ. પણ આજે હું બેન તમને ગૌરવ સાથે કહી શકું છું કે રાજકોટ જિલ્લાની અંદર મારા જેટલો લીમડો કોઈને નથી. અને જાતે બધી ખેતી કરું છું અને 1993 થી હું જે દી કામે ચડ્યો તે દી હું આમ તો અભ્યાસ મેં SSC બંને SSC પાસ થઈ. 1993 થી મેં ડ્રીપ લીધી છે. મારી પાસે 50 વીઘામાં ડ્રીપ છે.
1: અચ્છા અચ્છા.
0: અને ડ્રીપ થી ખેતી કરવાનો હું પહેલો ફાર્મર છું જેમાં મને લીમડાવતી ઇકોએ મને એવોર્ડ આપેલો છે, GSFC એવોર્ડ આપેલો છે, આત્મામાંથી મને એવોર્ડ મળેલો છે બેસ્ટ ફાર્મર એવોર્ડ. અને સતત આવી રીતે સારી ખેતી કરવાના નાનપણથી મને થોડીક જિજ્ઞાસા હતી.
2: તો અશ્વિનભાઈ, કોઈ લીમડો વાવો હોય તો એના માટે જમીન કેટલી જોઈએ, પિયત કેટલું જોઈએ, પછી અંતર કેટલું રાખવું?
0: હા, ઈ 30 જાળી અમે વાવેલું હતું તેથી તો મને કોઈ ગાઈડલાઈન નહોતી. 30x15 એટલે 2.5x1.5 ફૂટે વાવેતર કરેલું છે. પણ મેં તમામ ડ્રીપ ઉપર ખેતી કરું છું લીમડાની અને કપાસ વાવતો ત્યારે. અને તેદુથી અત્યાર લગી ડ્રીપ ઉપર જ બધી ખેતી કરી છે, જેથી કરીને તમામ માઇક્રો ન્યુટ્રન્સ, વોટર સોલ્યુબલ ખાતર કે છાસ, ગૌમૂત્ર કાતે જે દેવું હોય એ બધું અમે ડ્રીપ દ્વારા દઈ શકીએ. એટલે ઈ માટે હે ને ડ્રીપ વસાવો. એવું તમારા માધ્યમથી હું કહું છું તમામ ખેડૂતોને કે ભવિષ્યમાં વાતાવરણ ચેન્જ થઈ ગયા, વરસાદ અનિયમિત છે, તો થોડું પાણી હોય તો દરેક પાક ડ્રીપ ઉપર થઈ જાય છે એવી મારી તમામ ખેડૂતને તમારા વતી એવી અપીલ કરું છું કે થોડું ડ્રીપ વસાવે.
2: તમારે પિયતની શું વ્યવસ્થા છે?
0: અરે આમ તો પિયતમાં તો બેન વર્ષોથી માઠા હતા, પાણી હતું નહીં. અમે મારે 1200 ફૂટના બોર છે બે, એટલે બહુ TDS ઊંચા છે, 1000+ TDS વાળા પાણી છે. એને અમે કુવામાં અંદર પાછા રિટર્ન નાખી, ઠંડુ કરી પાછું કાઢી અને એ પાણી અમે પાછા લીમડામાં પાય છે.
2: એટલે લીમડો ટૂંકમાં નબળા પાણીમાં.
0: હા હા, લીમડો બધા પાણીમાં 500-700 TDS થી પ્લસ હોય ને તો બી વાંધો આવતો નથી.
3: તો સુવિતાબેન, તમારી ભૂમિકા શું હોય આ ખેતીમાં, તમે શું કામ કરતા હોય એમાં?
4: પાણી વારવાનું, ખાતર નાખવાનું, નીંદવાનું, દવા છાંટવાનું, મજૂરને દેખરેખ રાખવાનું, તમામ કામ
3: કરવાનું.
4: હું જેવું જેન્સ કામ કરે એવી રીતના જ કરું બધું.
3: તો તમારો દિવસ લગભગ ક્યારથી શરૂ થાય આમ?
4: મારે સવારના
0: 4 વાગ્યાથી
4: રાતના 10 વાગ્યા સુધી.
3: બરોબર. એટલે ખેતીના કામમાં પણ ધ્યાન આપવાનું અને ઘરના કામમાં ધ્યાન આપવાનું રહે. બરોબર.
2: અને તમારા બાળકો ખૂબ સરસ ભણ્યા છે, તો એ વિશે થોડીક વાત કરો.
0: બાળકો તો બંનેને ભણાવ્યા, કે નાનું ગામ છે, બંનેને ઇંગ્લિશ મીડિયમ ભણાવ્યા. બેન ડોક્ટર અમીષા પટેલને મેં કરી, પણ ગૌરવ એ લઈ શકાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટોપર આવી. એના કરતા એ કે આટલા અત્યાર સુધી એને અપડાઉન કર્યું કે જે ટાઈમ બગાડીને છતાંય આવી, અને એ અત્યારે કમ્પ્લીટલી ડોક્ટર બની ગઈ છે. અને એનાથી નાનો સન છે, એ કોમ્પ્યુટર એન્જિનિયર કરાવ્યું, એને બી ઇંગ્લિશ મીડિયમ કર્યું હતું, એને કોમ્પ્યુટર એન્જિનિયર કમ્પ્લીટ કરી અને એને અપડાઉન કર્યું. એટલે બંને બાળકો અત્યારે કમ્પ્લીટલી થઈ ગયા છે અને નાની ઉંમરમાં બંનેની સગાઈ બી અત્યારે કરી.
3: તો સુવિતાબેન, ખાસ કરીને દીકરી છે તો એ અપડાઉન કરીને રોજ આવજા કરે તો થોડી આમ ચિંતા તો રહેતી હોય કે
4: જરાય નહીં?
3: નહીં,
4: તો કોઈ દિવસ ચિંતા નહીં બેન. એને ખબર થી નાનપણથી
0: સંસ્કાર એવા આપ્યા હતા કે ડરવું તો જીવવું નહીં,
3: વાહ,
0: અને જીવવું તો ડરવું નહીં. એટલે છોકરાઓને અમે વિશ્વાસ એટલો મૂક્યો હતો અને છોકરાઓને અમારી ઉપર એટલો વિશ્વાસ હતો કે દીકરી હોવા છતાં આટલો ટાઈમ અપડાઉન કર્યું, ક્યાંય એના ખરાબ રિવ્યુ કે આ તે કાંઈ એવી કોઈ વસ્તુ નહોતી એમ.
3: સરસ. તમે 2000 સાલથી મીઠા લીમડાની ખેતી છે એ શરૂ કરી. શરૂઆતના વર્ષો થોડા કપરા રહ્યા એવી પણ આપણે વાત થઈ, પણ પછી ધીમે ધીમે તમને ખ્યાલ આવ્યો કે ક્યાં વેચાણ થઈ શકે, તો હવે મૂલ્યવર્ધનનું શું કરો છો?
0: પહેલા શરૂઆતમાં તો શું છે, અમે તૈયાર થઈ જતા યાર્ડને બધાને દઈ દેતા હતા લોકલ વેચવાવાળાને. પણ ધીમે ધીમે ધીમે પ્રોડક્શન વધારતા ગયા, પછી એવું વિચાર્યું કે આપણે જાતે આને દઈ. પછી શરૂઆત ફરસાણ વાળાથી કર્યું, 20 કિલો માગે તો 20 કિલો દેવા બાઇક લઈને જતો. અને ધીમે ધીમે બધી નમકીન વાળાના કોન્ટેક્ટ કર્યા, એને રિક્વેસ્ટ કર્યું કે અમારી ક્વોલિટી, ક્વોન્ટિટી, અમારી ટાઈમ ટેબલ બધી જોઈ, અને સતત અમે એના નિયમ પ્રમાણે અમે કામગીરી કરી. તો ગૌરવ સાથે કહીએ, ગુજરાતની તમામ નમકીનને અત્યારે હું મીઠો લીમડો પૂરો પાડું છું.
3: અચ્છા, એટલે લગભગ મહિને કેટલું ઉત્પાદન થતું હશે?
0: ઉત્પાદનની એમાં કોઈ માપ મર્યાદા કે માપદંડ નથી, પણ કંપનીને જેટલો જોઈને એટલો હું પૂરો પાડું છું. અગર મારી પાસે ન હોય તો હું બજારમાંથી લઈ પણ કંપનીને કે દરેક ફસાણ વાળાને એને કોઈ બી ભાવે લઈ અને એને રેગ્યુલર ભાવે હું દઉં છું.
3: અચ્છા,
0: ક્યારેક બને એવું ઊંચા ભાવે લઈને પણ નીચે ભાવે દઉં છું,
3: દેવું પડે,
0: જેથી કરીને મારો માલ છે તો મારો તો જે મણ માટે કે ઉધળો વેચાતો હોય તે ગ્રામમાં કિલોમાં વેચાય છે. એટલે ક્યારેક નુકસાની ખાઈને પણ ગ્રાહકને બધાને કે આપણે બેલેન્સ રાખીએ બી.
3: સુવિતાબેન, એ પૂછવાનું થાય કે મીઠા લીમડાનું મૂલ્યવર્ધન કરવું હોય તો એની પ્રોસેસ શું હોય, શું પ્રક્રિયા કરતા હો છો તમે એમાં?
4: વાડિયાથી ઘરે લઈ આવી, પછી ઘરે આવીને અમે બધા હાથેથી બીટી.
3: હા,
4: ગરમી હોય એટલે રહી ન શકે, લીમડો બગડી જાય એટલે પાણી સ્પ્રે કર્યા કરી,
0: ઉપર ફોગર ફિટ કરેલા છે.
3: અચ્છા,
0: અને દરેક મજૂર જે રાખેલા છે એને ડાળખી માંથી પત્તું અલગ કરવાનું, એ પત્તા માંથી અને ડાળખી બે અલગ થઈ જાય, પછી એનું સમથિંગ 15-17 કિલો નું પેકિંગ કરી જરૂરિયાત પ્રમાણે બધાને તાજે તાજો દઈ દે.
3: એમાં કોઈ ધ્યાન રાખવું પડે કે બધા જ પાંદડા ચાલતા હોય છે?
4: ના, ધ્યાન રાખવાનું. ઉપર શું ધ્યાન રાખવું પડે? 8-10 ડાળી ઉપર કોણી હોય ને, એ નહીં લેવાની.
3: હા હા,
4: પીળું પાંદું હોય તો પણ નહીં લેવાનું, કોઈ કાળું ટપકું ડાઘવારું થઈ ગયું હોય તો નહીં લેવાનું. લીમડાની ડાળીની હોય ને, એ ડાળી અંદર ની ચાળ,
0: એની
4: તીરખી નહીં જવા દેવાની, ખાલી પાંદ એટલે પાંદ જ લેવાના.
3: અચ્છા,
4: કોઈ ખરાબ પાંદ હોય ને તો નહીં જવા દેવાનું.
2: અને આ ઉપરાંત હવે કઈક તમે મસાલો બનાવવાનું ચાલુ કર્યો છે?
0: આમ તો મારી મિસિસ છેલ્લા 10 વર્ષથી મસાલો બનાવતી, પણ ફેમિલીને આપણા ગ્રુપ સર્કલને આપતી. પછી ગૌરવ સાથે કહી શકું કે નામ સાથે કે ડોક્ટર ગણી પટેલના સંપર્કમાં આવ્યા, અને મીઠા લીમડાની ખેતીમાં કે બધામાં હું જીરું મગફળી બધા વાવેતર કરતા, સતત સાહેબની સલાહ સૂચન પ્રમાણે હું કામ કરતો. પછી એના મિત્રોની બધા હતા, તો સૌરાત દેરીમાં મેં ટેસ્ટિંગ માટે મીઠા લીમડાનો મસાલો બનાવીને બધું આપ્યો એને. તો અત્યારે સૌરાત દેરીની અંદર મારી સ્પેશિયલ મારી છાશ જાય છે, એમાં એ છાશ જેટલી બનાવે છે એને મસાલો હું આપું છું.
3: અચ્છા,
0: એટલે એ મસાલા છાશ કરીને જાય છે, એમાં મસાલો હું એને મારા નામથી આપું છું, અને એનું એફએસએલનું લાયસન્સ બી લીધેલું છે, અને તમામ મસાલાની જે ફોર્મ્યુલા છે
4: વરિયાળી અજમો આ તે બધું નાખી શેકીન બધું, કોઈ અમુક વસ્તુ સૂકવી દળી.
3: અચ્છા, તો એ બધાનું માપ એ પાછું સરખું
4: રાખવું, પરફેક્ટ માપ, પરફેક્ટ બધી વસ્તુનો પરફેક્ટ માપ,
0: એને જુદો ટેસ્ટ આવતો હતો. સતત ફાકી તમાકુ ખાતા એને જુદો, એના માટે 2 વર્ષ તો પેલા ડેમોટેશન કર્યું. પછી ધીમે ધીમે જેને કેવી જરૂરિયાત છે, બેન ગૌરવ સાથે કહીએ કે ટ્વિન બન બનાવવાનો રાજકોટમાં હું એક છું, એટલે વાર લાગશે થોડી, પણ તમે આના મસાલાને છાશમાં, ફ્રૂટમાં, તરબૂચમાં કે XYZ બધામાં, સલાડમાં, એ ખાલી સાદી સોડામાં 1/2 ચમચી નાખીને પી જીજો. અને ગેરંટી સાથે કહી કે લિન્સેટના નામથી છે, એમાં રીઝન છે મારી સરનામ લિંબાસિયા, અને સેટ એટલે રાખ્યું કે એ સેનો આવી જાય, એટલે એ આખું એક અક્ષર નહોતું. અને ભારત સરકાર પાસે મેં એફએસએલનું લાયસન્સ લઈને લોગો લઈને પરમિશન લઈને આ બનાવું છું, અને ફૂલ હાઇજેનિક રાખી છે કે તમે 1 ચમચી ખાઈ જાવ તો એની કોઈ કેમિકલ કે આ તે કોઈ વસ્તુ નથી.
3: તો સુમિતાબેન, આ મસાલો જે તમે બનાવો છો છાશનો મસાલો, તો પહેલા હાથેથી બનાવતા હતા બધું ખાંડવાનું ને બધું?
4: હા, પહેલા હાથથી મિક્સરથી દળીને એવી રીતના બનાવતી, અમુક વસ્તુ ખાંડીને અમુક દળી.
3: અને હવે?
4: હવે તો મશીન લીધા હો બધાય.
3: અચ્છા,
0: હવે બધાય મશીન લીધા,
4: બધાય મશીન જ લીધા.
0: 1 સેકન્ડમાં દળાઈ જાય. તમારે 1 કિલો જીરું નાખો, તીખા નાખો, વરિયાળી નાખો, તો 1.5 કિલો અંદર કે 2 કિલો નાખી દે તો 30 સેકન્ડમાં ઈ સ્મૂથ એકદમ પાવડર કરી દે.
2: તો આ બધું જે સેટઅપ છે એ ઘરમાં જ
0: રહે છે? બધું ઘરે જ આમળે રહું છું, અને સારી સુવિધા છે બધી.
2: બરાબર. તો આ જે મસાલો છે એ મહિને કેટલોક લગભગ બનાવતા હશો?
0: મહિનામાં તો એવું છે બેન, હજી આ વર્ષે જ શરૂઆત કરી છે, લાયસન્સ મારે હમણાં જ આવ્યું છે, ટૂંકમાં 1-4 આજુબાજુ, એટલે જાજો ટાઈમ નથી થઈ ગયો. પણ મંથલી મારે મિનિમમ અત્યારે 200-250 કિલો અત્યારે એમનેમ જાય છે, પેકિંગ વગર
2: વગરનું. હા,
0: પેકિંગ અત્યારે કર્યા છે તો મેં અત્યારે 10,000 બોટલ સ્ટાર્ટિંગમાં ભરી છે, અને માર્કેટમાં બધી જગ્યાએ અલગ અલગ રિક્વાયરમેન્ટ છે, એમાં બધાને ગિફ્ટ પેટ આપ્યો તો જેથી જાહેરાત મારી થાય અને સારી વસ્તુ સારા કસ્ટમર સુધી પહોંચે.
2: તો આ મસાલો જે બનાવવાનો છે એનો વિચાર કોને આવ્યો પહેલા?
0: આમ તો એ દરેક સગાવાલાને બનાવીને દેતી ફ્રી.
2: અચ્છા,
0: ચાલે તા.

0: પણ ડોક્ટર ગની પટેલ ને અમે મસાલો એની ઘરે આપ્યો હતો, તો કે આવી વસ્તુ બનાવો તો માર્કેટમાં મૂકો ને, તમને શું વાંધો? કીધું સાહેબ કઈ વાંધો નહીં, તમારા માધ્યમથી થેન્ક યુ કહું છું. પછી ધીમે ધીમે એને પ્રોસેસ કરવામાં ખૂબ હેલ્પ કરી છે. એટલે સાહેબના સંપર્કમાં મારો સન કરણ છે, એ બે કમ્પ્લીટ કરી અને સાહેબે પસંદગી કરીને કમ્પ્લીટ કર્યું અને ધીમે ધીમે બધી દેરીઓને આપી, લોકલ આપી છે. એ દેરી વાળા લૂજ પેકિંગ કરીને છાશ બનાવે એમાં દીએ પેકિંગ કરીને હું આપું છું.
1: તો અશ્વિનભાઈ, આ તમે જે રીતે કરો છો મીઠા લીમડાની ખેતી, એવી કોઈ બીજા કરે છે ખરા તમારા
0: ઘરમાં? મારા ગામની અંદર બેન, હું છેલ્લા 2000 થી મેં સ્ટાર્ટ કર્યું છે, તો આજ 2026 લગીમાં એક પણ ફાર્મરે હજી કોઈ વાવેતર નથી કર્યું.
1: અચ્છા,
0: કે હું એક સામાન્ય ખેડૂમાંથી આટલું બધું મેં વસાવી, છોકરાઓને ભણાવ્યા અને છે, તો હજી કોઈ ઘણી વખત સારા ખેડૂને કહે તમે વાવેતર કરો, આમાં બીજા પાક કરતા સારું છે. એક તો મોટા મોટો બેનિફિટ એ રહે કે એને વારંવાર એને હાર્વેસ્ટિંગની જરૂર નથી રહેતી, સતત દર વર્ષે બિયારણ વાવવાનું કાતે એમ સારું છે. થોડીક તકેદારી ના અંતે રાખવાનું છે, પણ કઈક અલગ છે તો અલગ મહેનત અલગ માંગી લઈએ.
2: બરોબર, તો આમાં ધ્યાન શું રાખવું પડે? કોઈ રોગ જીવાત અથવા કોઈ પશુઓનો ત્રાસ આવે
0: તો? એમાં બે વસ્તુ છે કે ચોમાસામાં બેન સતત ભેજવાળું વાતાવરણ લીમડાને અનુકૂળ નથી.
1: અચ્છા,
0: વરસાદ સતત આવે એટલે ટપકી આવી જાય, પાન ખરાબ થઈ જાય એટલે પાન ખરી જાય, અને પાનમાં ડાઘ હોય એટલે એ ક્વોલિટી હાલે નહીં, ફેંકી દેવાની. બીજું, શિયાળાની અંદર એને મોલો મચ્છીની બહુ આવે, થીપ્સ માટે નહીં, એટલે એ અલગ અલગ ત્રણેય ઋતુમાં થોડો થોડો પ્રોબ્લેમ રહે, એટલે ધ્યાન બાબતમાં તો બીજા પકડની ઘોડે રાખવું તો પડે જ. કારણ કે પત્તું જ એક એક પત્તાનું ધ્યાન રાખવાનું, જેમ નાના બાળકોને આપણે ઉછેરી મોટા કરી છે એમ એના માટે થોડુંક ધ્યાન તો રાખવું જ પડે છે.
2: અને પશુઓથી બચાવવા પણ બાઉન્ડરી કે
0: એ કાંઈ નથી. એક એ આમ મોટા મોટો પ્લસ પોઈન્ટ હોય તો એને માણસ ભી નથી ખાતા હતા. આપણે તમને ડાળમાં સાઈડમાં મૂકીએ, પણ તમારા માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે હવેથી દરરોજ પર માણસો એ 4-5 ફરજિયાત ખાવા, જેથી કરી માથાના વાળ સાથે કઈ મારે ડોક્ટર બાબતમાં નથી, પણ હવે બહાર નો નાખી દેતા. દાળ ભાતમાં તમારે પાંદ આવે તો એ ખાઈ ચાવી જવા અથવા ખાઈ જવા, પણ એને નથી ઢોર ખાતા, નથી ભૂંડ. માણસે જો નથી ખાતું તો એને એક પણ જીવ એને કોઈ ખાતું નથી.
2: અચ્છા, એટલે એને એવી રીતે સુરક્ષિત રાખવાની જરૂર,
0: હા એવી જરૂર નથી. એને એને ધ્યાન રાખવાની જરૂર નથી કે એને પ્રોટેક્શન આપવું પડે કે એને જારી મારવી પડે કે આવું. ઠીક છે, ભૂંદડા ના અંતે આવે, અમારે ડ્રીપ ઇરિગેશન જોયું એટલે એના માટે અંદર એસી જેવી હવા આવે એટલે એ થોડુંક નીચે નુકસાની કરે, કોઈ ડ્રીપ તોડે કેવું સામાન્ય પ્રોબ્લેમ થાય છે.
1: પણ મતલબ લીમડાને કોઈ
0: મુશ્કેલી પાકને કોઈ જેની નુકસાન પાકને બીજા જીવથી નથી થતા,
2: એટલે બાઉન્ડરી ઉપર પણ ખેડૂત મિત્રો વાવી શકે
0: તો વાવી શકાય, પણ એ થોડું હોય એટલે શું થાય, ખેડૂને બધાને મજૂરને બોટલો દઈ દઈએ આ દવા છાંટી દઈએ, તો એવી ખેતી હવે શક્ય
2: નથી.
0: દરેક પાકમાં તમારે ખેતીને બિઝનેસ તરીકે જોવો, એવી મારી એક નમ્ર અપીલ છે કે કોઈ ખેતી એવી નથી કે વાવી દીધું એટલે થઈ ગયું. દરેક જગ્યાએ બધામાં ભણતરની જેવું જ એમાં કરે, એટલે એક બાજુ ડોક્ટર રહીએ કે એન્જિનિયર રહીએ, ક્લાસ વનના અધિકારી રહીએ, એ હું દાવા સાથે કહું છું કે હું સણોસરા રહીને સારી જિંદગી જીવી છું.
1: બહુ સરસ વાત છે. તો આપણે જે શરૂઆતમાં વાત કરતા હતા અટલબેન, કે મીઠા લીમડા જેવો જે પાક કે જે સામાન્ય રીતે શાકભાજી સાથે મફતમાં મળતો હોય, એની પણ છેલ્લા 25 વર્ષથી ખેતી કરી અને અશ્વિનભાઈ અને સુમિતાબેન છે એક સરસ નવો જ રોજગાર અને નવો વ્યવસાય છે એ ઉભો કરી રહ્યા છે.
2: અને અશ્વિનભાઈ તો કેટલા બધા બહેનોને રોજગાર પણ આપી
0: રહ્યા છે, આશીર્વાદ મળે છે. જે એના કરતા નાની ઉંમર કરતા જે મોટી ઉંમરના બેન કે ઘરે જેને આપણે એમ નથી કહેતા ખાચવ, પણ જેને નોન્યુઝ આપણી ભાષા વધારાના ગણી કે બેઠા છે, ટાઈમ થાય એટલે જમીન ઈ ન્યા બેઠા તેને બદલે મારી ઘરે બેસે છે, અને 400 થી +500-800 રૂપિયાનું અમુક યંગ તો 800 આજુબાજુ પણ કામ કરે છે પર ડે, એટલે એ રોજીરોટી મળે છે. અને એના ઉપર જે હસી અને સ્મિત જોઈ ને
1: બહુ સરસ વાત છે. એટલે આ રીતે મીઠા લીમડાથી પણ ઘણો સરસ વિકાસ છે એ થઈ શકે એવું આપણે કહી શકીએ. હવે અત્યારે તો મને લાગે છે કે મિત્રોને પણ અશ્વિનભાઈ સાથે વાત કરવાની મજા આવશે, એટલે એનો નંબર આપી દઈએ.
2: 98982 86 750
1: એટલે કે 9898286750.
2: તો હવે સરસ મજાનો ચોરો જામ્યો છે, મીઠી મધુરી મીઠા લીમડાની વાત થઈ છે, તો એક મીઠું મીઠું લોકગીત સાંભળીએ
1: ચોક્કસ, અને ડાયરાની રજા લઈએ, મિત્રોને કહીએ રામ રામ
2: રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા, તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાયને કહીએ
3: રામ રામ રામ રામ.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળના એમડીએમકે પક્ષે ડીએમકે સાથેના 9 વર્ષનો ગઠબંધન તોડ્યું અને યુએસ ઓપન બેડમિન્ટનમાં ભારતના દેવિકા સિંહા, કિદામ્બી શ્રીકાંત અને રોનક ચૌહાણ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ટાઇટન જીમમાં સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. સેસેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મિનીએ હવાઈ મથક પર તેમનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ મુલાકાત બદલ પ્રશંસા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સેસેલ્સ એક મહત્વપૂર્ણ દરિયાઈ ભાગીદાર અને હિન્દ મહાસાગરમાં ભારતનો નજીકનો મિત્ર છે. શ્રી મોદીએ બંને દેશોના લોકોના લાભ માટે ભારત અને સેસેલ્સ વચ્ચે લાંબા સમયથી ચાલતા સંબંધો અને સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ફળદાયી મુલાકાતને ઉત્સુકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ હવાઈ મથક પર પ્રવાસી ભારતીય સમુદાયના સ્વાગત બદલ આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે પ્રવાસી ભારતીય સમુદાયે વિદેશમાં ભારતના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને જે રીતે સાચવી અને તેનું સન્માન કર્યું તેની પ્રશંસા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી સેસેલ્સના 50મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે. તેઓ સેસેલ્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે ભારતે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી છે અને વૈશ્વિક મંચ ઉપર મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે એક સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં શ્રી રૂબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને અમેરિકાના સૌથી નજીકના વ્યૂહાત્મક ભાગીદારોમાંના એક તરીકે જુએ છે. તેમણે કહ્યું કે શ્રી મોદીએ એક એવા દેશનું નેતૃત્વ કર્યું જે મજબૂત આર્થિક લાભ મેળવી રહ્યો છે અને વધુને વધુ પ્રભાવશાળી વૈશ્વિક શક્તિ બની રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવના 105મા જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન અને વારસા પર એક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયની કાર્યકારી પરિષદના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શનમાં શ્રી રાવની મહત્વપૂર્ણ રાજકીય યાત્રાના દુર્લભ ફોટોગ્રાફ્સ, સત્તાવાર દસ્તાવેજો, ભાષણો, પત્રવ્યવહાર અને અન્ય સામગ્રી પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક અંગ્રેજી દૈનિકમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલ દ્વારા ભારત પર લખાયેલો એક લેખ શેર કર્યો છે, જેમાં ગ્લોબલ સાઉથને સુરક્ષિત, સ્થિતિસ્થાપક, સમાન અને ટકાઉ વૈશ્વિક ઉર્જા ભવિષ્યના કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું છે કે જો કોઈપણ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવી દિલ્હીમાં એમએસએમઈ દિવસ પર બોલતા તેમણે કહ્યું કે ભારતમાં આ ક્ષેત્ર પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોની હિંમત અને ઉદ્યોગ સાહસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું કે એમએસએમઈ ક્ષેત્ર દેશની કુલ નિકાસમાં આશરે 50% ફાળો આપે છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ સમગ્ર ભારતમાં એમએસએમઈને સશક્ત બનાવવાના હેતુથી પરિવર્તનશીલ ડિજિટલ પ્લેટફોર્મ, પોર્ટલ અને પ્રકાશનોની શ્રેણી પણ શરૂ કરી. કેન્દ્રીય એમએસએમઈ મંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે કેન્દ્રીય બજેટ એમએસએમઈ ક્ષેત્ર માટે સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરી છે. મંત્રીએ કહ્યું કે સરકાર એક એવી ઇકોસિસ્ટમ બનાવવા માંગે છે જ્યાં દરેક ઉદ્યોગ સાહસિકને નવીનતા, વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની સમાન તક મળે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ_abad ને ફોલો કરશો.

0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી હતી કે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીને આગામી 2 વર્ષમાં દેશભરના 500 શહેરોમાં શરૂ કરાશે. ભારત ટેક્સીના શુભારંભ પ્રસંગે બોલતા તેમણે આ પહેલને સરકારી ક્ષેત્રમાં એક પરિવર્તનશીલ પગલું ગણાવ્યું. શ્રી શાહે કહ્યું કે ભારત ટેક્સીનો હેતુ ડ્રાઈવરોને સીધા હિસ્સેદારો બનાવીને એક વાજબી અને પારદર્શક પરિવહન મંચ પૂરું પાડવાનો છે. તેમણે કહ્યું કે આ મોડેલ સુનિશ્ચિત કરશે કે ડ્રાઈવરોને તેમની કમાણીનો મોટો હિસ્સો મળે, જ્યારે મુસાફરોને સલામત અને સસ્તી સેવાઓનો લાભ મળે. શ્રી શાહે ટેક્સી ચાલકોને સારથી ગણાવ્યા.
1: અલગ અલગ પ્રકાર કી કંપનીયાં આઈ ઓર કંપનીઓને અલગ અલગ પ્રકાર કે એપ બનાકર કિરાયે કી ટેક્સી કે લિયે ટેક્સી કે વો લોગ ડ્રાઈવર કહેતે હૈ, મેં સારથી કહેતા હું. દોનો મે કન્સેપ્ટ કા અંતર યહી હૈ. વો સારથી કો ડ્રાઈવર માનતે હૈ, હમ ડ્રાઈવર કો સારથી માનતે હૈ. એ દોનો સેવાઓ કે બીચ કા અંતર હૈ.
0: શ્રી શાહે અમૂલ સહકારી ચળવળની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત ટેક્સી સામૂહિક માલિકી દ્વારા લોકોને સશક્ત બનાવીને સમાન સહકારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ તકે ભારત ટેક્સીએ પરિવહન માળખાને મજબૂત બનાવવા અને મુસાફરો અને ડ્રાઈવરો માટે સેવાઓ સુધારવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય સહકારી બેંક, રાજ્ય ટ્રાફિક પોલીસ, મુખ્ય હવાઈ મથક અને રેલવે સત્તાવાળાઓ સહિત અનેક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કર્યા. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મહામંત્રી ચંપતરાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજે આજે આ મુદ્દે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજીનામા પર આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમાં ખાતરી પણ આપવામાં આવી છે કે ભક્તો દ્વારા દાન કરાયેલી ચાંદીની ઈંટો અને ઝવેરાતનો હિસાબ લેવામાં આવશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળના એમડીએમકે પક્ષે ડીએમકે સાથેના 9 વર્ષના ગઠબંધનનો ભંગ કર્યો છે. આજે ચેન્નાઈમાં પાર્ટીના મહાસચિવ વાઇકોની અધ્યક્ષતામાં એક જનરલ કાઉન્સિલ બેઠક યોજાઈ હતી, જેમાં ગઠબંધનમાંથી ખસી જવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એમડીએમકે 2017માં ડીએમકેના નેતૃત્વ હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ અલાયન્સમાં જોડાયો હતો. પાર્ટીએ એમડીએમકેને નબળા પાડવાના પ્રયાસોને તેના ખસી જવાના કારણ તરીકે ગણાવ્યા હતા. એમડીએમકે પાસે 2 ધારાસભ્યો છે. મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા ટેટ સાથે સંકળાયેલ એક મોટી પેપર લીક ઘટનાને ભિવંડીમાં પરીક્ષાના 1 દિવસ પહેલા નિષ્ફળ બનાવવામાં આવી હતી, જેમાં પેપર લીક રેકેટના 3 કથિત સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ દિલ્હીથી ટેટ પ્રશ્નપત્રો લાવ્યા હતા અને કથિત રીતે તેને લગભગ 1.5 કરોડ રૂપિયાના સોદામાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ બિહારના રાજીવ શો અને આકાશકુમાર અને હરિયાણાના ધીરજસિંહ તરીકે થઈ છે. આ ઘટના બાદ મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદે રવિવારની ટેટ પરીક્ષા મુલતવી રાખી હતી. યુએસ ઓપન બેડમિન્ટનમાં ભારતના દેવિકા સિહાગ, કિદામ્બી શ્રીકાંત અને રોનક ચૌહાણ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ટાઇટન જીમમાં સેમિફાઇનલમાં પહોંચ્યા. મહિલા સિંગલ્સમાં દેવિકા સિહાગે જાપાનની રિકો ગુંજીને સીધી રમતોમાં હરાવી ક્વાર્ટર ફાઇનલમાં 22-20, 21-19 જીત મેળવી. આવતીકાલે સેમિફાઇનલમાં ડેનિશ શટલર લાઇન ક્રિસ્ટોફરસન સામે ટકરાશે. પુરુષોના સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે ચાઇનીઝ તાઇપેઈના લિયાઓ ઝુઓ ફુ સામે 21-9, 12-21, 21-8 જીત મેળવતા ઓલ ઇન્ડિયા મેન સિંગલ્સની ફાઇનલની શક્યતા જીવંત રહી. રોનક ચૌહાણે પણ ઇઝરાયલના મિશા ઝિલ્બરમેન સામે 23-21, 21-11 વિજય મેળવ્યો. ચૌહાણ હવે ચાઇનીઝ તાઇપેઈના સુલી યાંગ સામે ટકરાશે, જ્યારે શ્રીકાંત આવતીકાલે સેમિફાઇનલમાં જાપાનના યુડાઈ ઓકીમોટો સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેસેલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. તમિલનાડુમાં વાઇકોના નેતૃત્વ હેઠળ એમડીએમકે પક્ષે ડીએમકે સાથે 9 વર્ષનો ગઠબંધન તોડ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: Sanjay Kumar Prajapati said the earthquake was moderate in nature and the damage near the epicenter is expected to be very little.
1: The tremor is widely felt across the northern India, including Delhi NCR, Chandigarh and Srinagar. And if you see, the intensity is the moderate near the source zone region, that is zone, basically intensity is 4. And because it is deep focus earthquake, the shake was over a broad region. But near to the epicenter, the damage is expected is very limited.
0: The Intermeteorological Department, IMD, has issued a red color warning for very heavy rainfall with isolated extremely heavy rainfall over Assam, Meghalaya, Sub-Himalayan, West Bengal and Sikkim for tomorrow. Heavy rainfall is also expected over Bihar, Chhattisgarh, Karnataka, Konkan, Goa, Odisha, Tamil Nadu, Telangana, Vidarbh, Lakshadweep and the Andaman and Nicobar Islands during the next 2 days. In US Open Badminton, India's Devika Sehwag, Kidambi Srikant and Ronak Chauhan have reached the semifinals at the Titan Gym in the California State University. Devika caused a major upset, defeating third seed Riko Gunji of Japan in straight games 22-20, 21-19 in the women's singles quarterfinals. In men's singles, Srikant defeated Chinese Taipei's Liao Shuo Fu 21-9, 12-21, 21-8 to stay on course for a possible All-India final. Ronak Chauhan also advanced, beating Israel's Misha Zilberman 23-21, 21-11. India have reached the quarterfinals of the Badminton Asia Junior Mixed Team Championships with a convincing 2-0 victory over Kazakhstan in their opening Group C match in Yatsushiro, Japan. The girls' doubles pair of Durga Aisha Kandrapu and Kirti Manchala gave India a strong start by defeating Alyssa Kuleshova and Diana Naminova 11-5. Puneet Suresh and Deepthi Raj Aditi then edged past Mustafa Malikzan and Alyssa Kuleshova 11-10 to extend India's lead. The Indian team went on to dominate the remaining matches and comfortably sealed the tie. In the FIFA World Cup, Panama will take on England in Group L match at East Rutherford in US tonight. In another Group E fixture, Croatia will face Ghana at Philadelphia in the US. Both matches are scheduled to begin at 2:30 a.m. IST. Earlier, Spain booked their place in the knockout stage with a hard-fought 1-0 victory over Uruguay. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi arrives in Seychelles to attend its 50th independence anniversary celebrations as guest of honour. India gifts fast patrol vessel, ambulances, utility vehicles and laser radial boats to Seychelles for its development and security. Prime Minister Modi to share his thoughts in Man Ki Baat program on Akashwani tomorrow. Sri Ram Janmabhoomi Mandir Trust General Secretary Champat Rai and Trustee Anil Mishra resign on moral grounds following the donation embezzlement case. Ceasefire between the US and Iran under pressure after a series of retaliatory strikes between the two sides. That is all in the news at 9. Good night.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે સાંભળીએ શ્રોતાઓના પત્રોના ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે.
3: નમસ્તે પત્ર મિત્રો. નમસ્તે હિતેશભાઈ.
4: નમસ્કાર શ્રોતા મિત્રો, પત્ર મિત્રો અને દેવાંગભાઈ, આપને પણ નમસ્કાર અને સવિનય વિનંતી કે કાર્યક્રમમાં સ્વાગત આપનું.
3: હિતેશભાઈ, 15 જૂન ગઈ, શાળાઓ શરૂ થઈ ગઈ, પણ વરસાદ હજુ વરતાતો નથી, એટલે ઋતુનું આખું સમયચક્ર થોડુંક આમ આઘું પાછું થઈ ગયું ને એવું લાગે છે.
4: પણ દેવાંગભાઈ, એવું છે કે કેરાલામાં તો ચોમાસાએ વિધિવત રીતે પ્રવેશ કરી દીધો છે, એટલે હવે બસ આપણે ગુજરાત રાજ્યમાં પણ આગમનની ઘડીઓ ગણાય છે.
3: ઘડીઓ ગણાઈ રહી છે અને આપણા ખેડૂતો પણ જે ખેતરમાં ઉભા હશે, ચાતક નજરે આમ આંખો પર હાથ કરીને આમ જોતા હશે ઉપર કે વાદળ દેખાય કે નહીં. પણ એ વરસાદ 5-10 દિવસ આગો પાછો તો આવવાનો જ છે. પણ સાથે સાથે મજાની વાત એ છે હિતેશભાઈ કે પત્રનો પણ વરસાદ આ વખતે સવિનય વિનંતી કે કાર્યક્રમમાં થયેલો છે. તો કાર્યક્રમની શરૂઆત કરી. આ પ્રથમ પત્ર ભાવનગરથી છે, પ્રવીણચંદ્ર પી વાઘેલાનો. તો લખે છે કે જે મહિનાના બીજા અને ચોથા શનિવારે સવિનય વિનંતી કે કાર્યક્રમ પ્રસારિત થાય છે, તેમાં પત્રોના જવાબો અને ઈમેલનું વાંચન થાય છે. એ શ્રોતાઓના અભિપ્રાય લક્ષી પત્રો સમીક્ષા લક્ષી પત્રો હોય છે એ સાંભળવાની ખૂબ જ મજા આવે છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા દ્વારા પ્રસ્તુત સવારે 6 થી રાત્રિના 11 વાગ્યા સુધીના જે કાર્યક્રમો પ્રસારિત થાય છે તે ઉત્તમ અને ઉત્કૃષ્ટ તેમજ માહિતીસભર, પ્રશંસનીય, વૈવિધ્યસભર અને સરાહનીય કાર્યક્રમો હોય છે. સવિનય વિનંતી કે કાર્યક્રમના પ્રસ્તુત કરતા હિતેશભાઈ માવાણી, દેવાંગભાઈ ભટ્ટ, ઉર્વી બંને, કાર્યક્રમની પ્રસ્તુતિ બદલ ખૂબ ખૂબ આભાર. ચેતનભાઈ જાની, જેઓ નિવૃત્ત થયેલ છે, તેઓ દ્વારા કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિ બદલ અભિનંદન, ધન્યવાદ અને શુભેચ્છાઓ. આકાશવાણીના 90મા વર્ષની ગૌરવવંતી પ્રસારણ યાત્રામાં સુર સંગાત, શબ્દોમાં મહેકતી યાદોમાં આપ સર્વે ઉદ્ઘોષક ભાઈઓ દ્વારા જે વિવિધ મહાનુભાવોના ઇન્ટરવ્યુઝ લીધા તે સાંભળવાની ખૂબ જ મજા આવી છે. તેઓ આગળ લખે છે કે નલિનીભાઈ શાહ, મનુભાઈ જાની, હરીશભાઈ કગવાણી, તુષાર શુક્લ, આ બધાની મુલાકાતો તેમને ખૂબ જ ગમી છે, સાથે સાથે સંગીતકારોની મુલાકાતો પણ તેમને ખૂબ ગમી છે.
1: દેવાંગભાઈ, આ પ્રવીણચંદ્રભાઈ વાઘેલાએ વિસ્તૃત રીતે અને જે તેમણે સમીક્ષાત્મક પત્ર લખ્યો છે તે માટે આભાર. અને ફરીથી આપણે દરેક મિત્રોને કહીએ કે આ પ્રકારના કાર્યક્રમોની વિસ્તૃતતાપૂર્વક જે અમને પોતાના સૂચનો મોકલાવે, કાર્યક્રમો કઈ રીતે ગમ્યા તે અમને લખીને મોકલાવે તો આનંદ થશે. અને તમે કહ્યું તેમ આ વખતે પત્રોનો વરસાદ છે.
2: જી બિલકુલ,
1: તો આ વરસાદમાં આપણે શ્રોતાઓને ભીંજાવીએ.
2: જી,
1: મારી પાસે આ પત્ર છે. મહેસાણાથી 40 વર્ષથી વધુ સમયથી રેડિયો સાંભળતા અને એસસી ઓફિસથી નિવૃત્ત થયેલા ચંદુભાઈના જય શ્રી કૃષ્ણ. આકાશવાણીની સ્થાપનાના 90 વર્ષ નિમિત્તે સ્ટાફ તથા સર્વે ભાઈ બહેનોને અભિનંદન આપે છે અને આ રીતે રેડિયો ઉપર નવા નવા પ્રોગ્રામ બનાવી મનોરંજન પૂરું પાડો તેવી વિનંતી છે. થોડા દિવસ પહેલાં વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવેલ તે અંગે મારા બાળપણના અનુભવો જણાવવા માંગુ છું. ફાધર મધર ખેતી કરતા અને 3 થી 4 ભેંસો રાખતા હતા. અમે જ્યારે નાના હતા પ્રાથમિક શાળામાં, ત્યારે ઘરથી બનાવેલા વલોણામાં મદદ કરતા હતા અને પોતાની માતા તરફથી તાજા માખણ ખવડાવતા હતા, જેની સુગંધ ઘણી સારી હતી. મારી ઉંમર અને ઘરડી ભેંસની ઉંમર સરખી હતી, જેનું દૂધ દહીં મીઠું લાગતું હતું. નમસ્કાર, આકાશવાણી કાર્યક્રમમાં દેવાંગભાઈ સાથે ઘણી વાતો થતી હતી અને પહેલી વાર આકાશવાણી રૂબરૂ મુલાકાત થયેલ, જેનો મને આનંદ છે. ચંદુભાઈ લખે છે કે અમારા જેવા જૂના રેડિયો સાંભળતા અને નવા નવા મિત્રો બનાવનારની મુલાકાત ગોઠવો તો સારો. તેમનું એક સૂચન છે કે સવારે 7 વાગ્યા પછી ગુજરાતી ગીતોને બદલે ગુજરાતી કે હિન્દી ફિલ્મ ભજનો આપો અને આ રીતે સવારનું વાતાવરણ ભક્તિમય બની શકે છે. આપના સૂચન માટે આભાર. અને ચંદુભાઈ, આપના વિસ્તૃત પત્ર માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર.
0: હિતેશભાઈ, મારા હાથમાં પત્ર છે પોરબંદર જિલ્લાના રાણા વાવથી. પત્ર લખનાર મિત્ર છે કે પાગલ, જેઓ એ ખ્વાઇશ તરીકે ઓળખાય છે, સાથે શ્રીમતી પરવીન કમાલ, તસ્લીમ મોહસિન મેહુલ, નીલોફર સોનલ, આના ઇવાન, ચિન્નત તથા અન્ય મિત્રો.
1: દેવાંગભાઈ, હું આપને યાદ આપું કે રાણાવાવના પત્ર મિત્ર કે પાગલ આકાશવાણી અમદાવાદના પણ પત્ર મિત્ર બનેલ છે, તેના માટે આભાર. પરંતુ તેઓ આકાશવાણી રાજકોટ સાથે તેમનો ઘણો જૂનો સંબંધ છે. રાજકોટમાં પણ તેઓ આકાશવાણીમાં નિયમિત રીતે પત્ર લખતા હતા.
0: હિતેશભાઈ, એ જ વસ્તુ એમણે આ પત્રમાં લખી છે કે આકાશવાણી અમદાવાદથી રજૂ થતા બધા જ કાર્યક્રમો અમને ખૂબ જ ગમે છે, પણ અમે પત્રો લખી શકતા નથી, તો દરગુજર કરશો અને પત્રનો જવાબ જરૂરથી આપશો તેવી વિનંતી. યુવાણી ગામનો ચોરો, સૈયર અને મુલાકાતો અમે સાંભળીએ છીએ અને અમને ગમે પણ છે. એક વાત છે કે અમારા પત્રો સાથે અમારી પસંદના ગીતોનો કોઈ કાર્યક્રમ આવતો નથી, તો એવો કોઈ કાર્યક્રમ શરૂ કરો તો અમારા પત્રો સાથે અમારી પસંદગીનું ગીત પણ સાંભળવા અમને મળે. બીજું કે યુવાણી તથા ગામનો ચોરોમાં પત્રોના જવાબ આપો છો કે નહીં, ન આપતા હો તો પણ આપો તેવી નમ્ર વિનંતી છે.
1: પત્ર મિત્ર તરીકે સ્વાગત છે કે પાગલનું. અને મારી પાસે ઈમેલ છે જૂનાગઢથી કિરીટ સોલંકી અને તેમની સાથે છે શ્રીમતી કીર્તિ સોલંકી. હાલમાં મંગળવારે સવારે અમદાવાદ વિવિધ ભારતી પરથી 10 થી 11 દરમિયાન રજૂ થતો હેલો હેલો કાર્યક્રમનું પુનઃ પ્રસારણ પ્રાઇમરી ચેનલ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પરથી 11 થી 11:45 સુધી કરવામાં આવે છે. આ રીતે કાર્યક્રમનો સમય 15 મિનિટ ઘટી જાય છે, જેના કારણે 2-3 શ્રોતાઓ પોતાની ફરમાઈશ પ્રાઇમરી ચેનલ પર સાંભળી શકતા નથી. તો મહેરબાની કરીને આ પુનઃપ્રસારણ કાર્યક્રમનો સમય પૂરેપૂરો 1 કલાકનો કરવામાં આવે એવું અમારું સૂચન છે. કારણ કે પ્રાઇમરી ચેનલ પર કાર્યક્રમ સાંભળવાવાળા શ્રોતાઓની સંખ્યા ઘણી મોટી છે અને તેમાં પણ જે 2-3 ગીતો ઓછા વાગે છે એ ક્યારેક પ્રાઇમરી ચેનલ પર રેડિયો પર જ કાર્યક્રમ સાંભળનાર શ્રોતા હોય તો તે ખૂબ જ મહેનત કરીને ફોન લગાવેલ હોય છતાં તે પોતાની ફરમાઇશ સાંભળી શકતા નથી. કિરીટભાઈ, આપના સૂચન માટે આભાર. અને કિરીટભાઈ આગળ લખે છે કે અગાઉ રજૂ થયેલ શ્રેણી ઉંબરનો અતિથિનું પુનઃપ્રસારણ સહિયર કાર્યક્રમમાં કરવામાં આવે એવું અમારું સૂચન છે. ફરી એક વખત આપના સૂચન માટે આભાર.
0: હિતેશભાઈ, આ મારા હાથમાં જે પત્ર છે તે સુરેન્દ્રનગર જિલ્લાથી વઢવાણથી લખનાર મિત્ર છે પરમાર જેઠાભાઈ વીરાભાઈ. તેઓ લખે છે કે આકાશવાણી અમદાવાદના સવારથી સાંજ સુધીના દરેક કાર્યક્રમો બહુ જ ગમે છે. જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે જે કંઈ પણ કાર્યક્રમ આવતો હોય તે અમે સાંભળીએ છીએ. દરેક કાર્યક્રમ જીવન ઉપયોગી હોય છે. જ્ઞાન વિજ્ઞાન, ખેતી, રમતગમત, શિક્ષણને લગતા, બાળકો, યુવાનો, વડીલો, બહેનોના કાર્યક્રમો, બધા જ કાર્યક્રમો ખૂબ જ જીવન ઉપયોગી હોય છે. સવિનય વિનંતી કે માં જણાવવાનું કે થોડા દિવસ પહેલા ડોક્ટર સાહેબની એક મુલાકાત તેમણે સાંભળી હતી રાકેશભાઈ જોશીની. એમણે દેહદાન અંગદાન વિશે વાત કરી હતી તો એ જાણકારી તેમને ખૂબ જ ગમી છે. અને પરમાર જેઠાભાઈ વીરાભાઈ લખે છે કે તેમને પણ દેહદાન કરવું છે તો એ અંગે માહિતી આપો.
1: દેવાંગભાઈ, આપણે આકાશવાણીના માધ્યમથી જેઠાભાઈને આપણે જણાવીએ કે આ રીતે તેમનો જે વિચાર છે, સૂચન છે એ ઉમદા છે. મનુષ્ય જાતિને ઉપયોગી થાય તેવું તેમનું એક સુંદર આયોજન છે. અને કોઈપણ વ્યક્તિને જો દેહદાન કરવું હોય તો એ નજીકની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ શકે છે. અને આ ઉપરાંત આ ક્ષેત્રમાં ઘણી બધી NGOs, સ્વૈચ્છિક સંગઠનો પણ આ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે તો તેમનો પણ સંપર્ક સાધી શકે છે.
0: અને બહુ સિમ્પલ વિધિ હોય છે. અમે એક ફોર્મ ભરવાનું હોય છે અને એ તમારે સબમિટ કરવાનું હોય છે. આપના ઉમદા વિચાર માટે પણ ખૂબ ખૂબ આભાર. અને તેઓ લખે છે કે 13મી તારીખે જે સવિનય વિનંતી કે કાર્યક્રમમાં તેમનો પત્ર વંચાયો એ પણ એમને ખૂબ જ ગમ્યું છે. હિતેશભાઈ, પરમાર જેઠાભાઈનો બીજો પત્ર પણ આપણને મળ્યો છે અને તેઓ લખે છે કે જે રાત્રે 9:30 વાગે સરકારના 12 વર્ષ નિમિત્તેનો કાર્યક્રમ હતો તેમાં 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણમાં ભારતીય રેલવેની પ્રગતિ વિશેની માહિતી રેલવેના વડા સાહેબે જે આપી તે તમને ખૂબ જ ગમી છે. અને આ મુલાકાત લેનાર અપર્ણાબેનને પણ એમણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. હિતેશભાઈ, આ પત્ર આવ્યો છે ઉત્તરસંડાથી, નડિયાદના ઉત્તરસંડાથી છે. અને લખનાર મિત્ર છે રમેશભાઈ એલ ભાટિયા. તેઓ લખે છે કે હું છેલ્લા 70 વર્ષથી રેડિયો સાંભળું છું. 1948માં મારા દાદાએ લીધેલો રેડિયો હજુ પણ સાચવેલો છે. મારી પાસે 2 રેડિયો છે. સુગમ સંગીતના ગુજરાતી ગીતોનો હું ચાહક છું. જૂના ગીતો તો મારું જીવન છે. લોકસંગીત, સૈયર, સુર સરિતા, આજ કે ફનકાર વગેરે વગેરે કાર્યક્રમો હું સાંભળું છું અને શરીરનું અડધું દર્દ મારું મટી જાય છે તેવું લખે છે. અને અવિનાશ વ્યાસના ગીતો તમને ખૂબ જ ગમે છે.
1: વિરાંગભાઈ, મારી પાસે આ ઈમેલ છે. જાડિયા અમરાજી, તાલુકો પાલેતાણા, જિલ્લો ભાવનગર, માધુભાઈ ચૌહાણ અને તેમની સાથે છે લખમણભાઈ, વિજય, વિવેક, રાહુલ, આર્યન. અમે આકાશવાણી અમદાવાદ પરથી આવતા તમામ કાર્યક્રમ લાજવાબ આવે છે અને બધા જ કાર્યક્રમ સાંભળીએ છીએ. સહિયર કાર્યક્રમ અમારો માનીતો કાર્યક્રમ છે. બુધવારે શુક્રવારે આવતો ફોન ઇન કાર્યક્રમ શરૂ કરવા માટે નમ્ર વિનંતી છે. આપના સૂચન માટે માધુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ જ રીતે અમને ઈમેલ અને પત્ર પાઠવતા રહો.
0: હિતેશભાઈ, આ પત્ર છે આપણા અમદાવાદ વાસણાના આપણા નિયમિત શ્રોતા મિત્ર બુદ્ધિધનભાઈ ત્રિવેદીનો. તેઓ લખે છે કે 90 વર્ષની ઉજવણીએ ઉત્સાહનો ઉભરો ભરેલો દરિયો હતો, પરંતુ અમારા જેવા સિનિયર સિટીઝન માટે તો દરરોજ આનંદ જ આનંદ હોય છે. અને આગળ લખ્યું છે બુદ્ધિધનભાઈએ કે ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે. આપણે જે પ્રોમો સ્પોટ વગાડીએ છીએ તેની વાત એમણે લખી છે. અને આગળ તેઓ લખે છે કે આ વાત 100% જે 140 કરોડ સાંભળે તો એની અસર તો થશે જ. એમનું સૂચન છે કે આકાશવાણી ઘણા બધા લોકો, પુરુષો, બાળકો સાંભળે છે તો જીવન જીવવાનો અધધધ ફાયદો થાય છે. આ માટે સૌ આકાશવાણી સાંભળે જ.
1: દેવાંગભાઈ, તમે જેમ વાત કરી ને તેમ અને દાદા તરીકે તમે સંબોધન કરો છો, બુદ્ધિધનભાઈનો પણ આભાર. અને બુદ્ધિધનભાઈ પણ નિયમિત રીતે આકાશવાણીને પત્ર લખે છે તે માટે ફરી એક વખત તેમનો આભાર.
0: હિતેશભાઈ, દર વખતની જેમ આ વખતે પણ મારા હાથમાં આણંદથી આપણા જે નિયમિત પત્ર મિત્ર છે ડોક્ટર મહેશભાઈ ટી દેસાઈ, એમના લગભગ 9-10 પત્રો આપણને મળ્યા છે,
1: એટલે એમના તરફથી પણ પત્રોનો વરસાદ છે.
0: વરસાદ છે. અને મજાની વાત છે કે મહેશભાઈ હંમેશા જ્યારે લખતા હોય ત્યારે એવી બધી એમની અંગત વાતો, એમના જીવનની વાતો, એમણે જે અનુભવ કર્યા હોય એ બધી વાતો પણ લખતા હોય છે. પણ એ દર વખતે આપણે આકાશવાણી પરથી પ્રસારિત કરી શકતા નથી. પણ મૂળ આ 8-10 પત્રમાં એમણે લખ્યું છે કે 90 વર્ષની ઉજવણીમાં જે મહાનુભાવોના ઇન્ટરવ્યુઝ થયા એ બધા જે એમણે નથી સાંભળ્યા, કેટલાક સાંભળ્યા છે પણ એ બધા એમને પસંદ પડ્યા છે. એમાંય ખાસ કરીને જ્યારે શિસ્તની વાત આવી હોય ત્યારે એ શિસ્તની વાત પણ એમણે લખીને મૂકી છે. મહેશભાઈને ગુજરાતી સુગમ સંગીતમાં એટલો બધો રસ છે એટલે હંમેશા એ આપણા આકાશવાણી પરથી એમને ટાઈમ ખબર છે કે ક્યારે ગુજરાતી સુગમ સંગીત આવશે, એટલે ખાસ બધું જ કામ પડતું મૂકીને એ ગીતો સાંભળવા બેસી જતા હોય છે. ક્યારેક છૂટી જાય તો એનો અફસોસ પણ એમને હોય છે. તો મહેશભાઈ આવી જ રીતે તમે આનંદ કરતા રહો, રેડિયો સાંભળતા રહો, પત્રો લખતા રહો અને અમને પણ આનંદ કરાવતા રહો.
1: અને દેવાંગભાઈ, આપણે પણ આકાશવાણી 90 વર્ષની ઉજવણી છે તેમાં ડૉક્ટર મહેશ દેસાઈને આમંત્રણ આપેલું અને એક શ્રોતા તરીકે તેમના આકાશવાણી સાથેના સુખદ અનુભવો, પત્રલેખનની વાતો પણ આપણે આ મુલાકાતમાં પ્રસારિત કરી તે મને પણ યાદ છે. દેવાંગભાઈ, પત્રોનો વરસાદ થયો, હવે જે ખરેખર વરસાદ છે તેની પણ રાહ જોવે છે, પરંતુ સમય પણ આપણને કંઈક રાહ જોવાનું કહી રહ્યો છે.
0: ચોક્કસ. તો હિતેશભાઈ, કાર્યક્રમ પૂરો કરીએ પહેલાં આપણે સરનામું પણ આપી દઈએ. તો શ્રોતા મિત્રો, પત્ર લખવા માટે અમારું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામકશ્રી, સવિનય વિનંતી કે કાર્યક્રમ વિભાગ, આકાશવાણી, નવરંગપુરા, અમદાવાદ, 380-009.
1: સાથે સાથે ઈમેલ આઈડી પણ આપણે આપીએ.
0: ઈમેલ આઈડી પણ આપી દઈએ, પણ એ પહેલાં હિતેશભાઈ હું ચોક્કસ શ્રોતાઓને કહેવા માગીશ કે તમે છેલ્લે સુધી, છેલ્લા દિવસ સુધી રાહ ના જુઓ. ધારો કે આ કાર્યક્રમ 27મી તારીખે આવવાનો છે, તો તમે એમ વિચારો કે 26મી સાંજે ઈમેલ કરીશું તો અમારો ઈમેલ લેવામાં આવશે, પણ એવું નથી. સવિનય વિનંતી કેનું એડ્રેસ છે તમારી પાસે, મેલ આઈડી છે, ઈમેલ એડ્રેસ છે, એના પર તમે જેમ કાર્યક્રમ સાંભળતા જાઓ એમ તમે અમને ઈમેલ મોકલતા રહેશો તો પણ અમે એ કવર કરવાના છીએ. તો આપ સૌને ફરી એકવાર વિનંતી કે છેલ્લી ઘડી સુધી રાહ ના જોતા. તો હું હિતેશભાઈ અમને મેલ એડ્રેસ પણ આપી દઉં. અમારું ઈમેલ એડ્રેસ છે savinayvinanti@gmail.com, savinayvinanti@gmail.com. તો હિતેશભાઈ, આ સાથે જ કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે, તો આપણા શ્રોતા મિત્રોની રજા લઈશું. નમસ્તે પત્ર મિત્રો,
1: ફરી આપણે સવિનય વિનંતી કે કાર્યક્રમમાં 11 જુલાઈ રાત્રે 9:15 આપણે પત્રો અને ઈમેલ સાથે મળીશું. ત્યાં સુધી આપને નમસ્કાર અને શ્રોતા મિત્રો આપને પણ નમસ્કાર.
0: નમસ્કાર.
2: સવિનય વિનંતી કે શ્રોતાઓના પત્રોના ઉત્તર આપતો આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. મિત્રો, બરાબર 9:30 આજ કે ફનકાર આ કાર્યક્રમ આપ અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી સાંભળી શકશો.